નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆ. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર

આપણે કરતા જ નથી કે આપણા સિવાયના અધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ના કંઈક નાખે છે, અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ, અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારેય સિદ્ધાંતોને એવે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

કૃષ્ણ અને આ મોરપીછની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જયારે વનવાસ મળ્યો ને ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, એ વન દેવતા મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે

ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો, ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જેમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોરપીછને સદાયને માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી

બહેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્ર બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: सर्व धर्मान परित्यज्य मामेकम शरणम व्रज। અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં। અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે। ગીતા છે કોઈ ધર્મ ગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે। સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે। ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે। ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે। વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે। તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે। આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે। તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે, પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે। તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ। જય શ્રી કૃષ્ણ।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

एक વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને એ સાધના કરી રહ્યો છે. જેવા એણે નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હો પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહ્યો. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા કૌશલ્યો મહાવરો અને અડક આત્મવિશ્વાસ થકી લક્ષ્ય વેધ કરેલ, તે જ રીતે વર્તમાન જગતમાં પણ અનેક નર નારીએ અપેક્ષિત લક્ષ્ય વેધ્યા છે. લક્ષ્ય પ્રાપ્તિ હિ લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ પાર પાડી શક્યા છે. આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે, સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તો તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ. નવો દિવસ નવો પડકાર, ઝઝૂમો અને સફળ થાઓ. આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ ઝઝૂમી છેલ્લે લક્ષ્ય વેધ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમતાની સૌ કોઈ રીચ, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન. નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે. તેને જે ઘાટ આપવું હોય તે આપી શકાય. જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે તેને ઘાટ આપવા જતાં તે તૂટી જાય છે. આવું જ માણસનું પણ છે. કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે, જેમની સમાજમાં કિંમત અંકાય છે અને તે બધાને પ્રિય બને છે. જ્યારે કેટલાક લોકો બીડ જેવા બરડ હોય છે, તેઓ સમાજમાં પોતાના અક્કડ સ્વભાવને કારણે અપ્રિય બની બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ પાલનપુર રેડિયોના આ પ્રસારણમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને શ્લોકશઃ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. છેલ્લે આપણે 10મા અધ્યાયમાં એટલે કે વિભૂતિ યોગમાં હતા. વિભૂતિ યોગમાં આપણે જોયું છે અત્યાર સુધી કે પરમાત્માની, પરમેશ્વરની જે વિભૂતિઓ સાકાર સ્વરૂપે આપણી સામે છે એનો આપણે પરિચય કેળવીએ. જગતનું જે કારણ છે, આદિ કારણ, એ પરમાત્મા છે, પણ એ તો વ્યક્ત ન

હોઈ શકે, અવ્યક્ત હોય, એને આપણે ઓળખી શકીએ નહીં, કારણ કે આપણે એનો અંશ છીએ. માણસનું શરીર છે એ તો ત્યાંથી સ્થૂળતા ક્રમે સ્થૂળ થતાં થતાં છેક પૃથ્વી સુધી આવે ત્યારે શરીર છે, અને જે આદિ છે એ તો સૂક્ષ્મતમ છે. એને કેવી રીતે પામી શકીએ? એને માપી શકીએ પણ પામી ના શકીએ. અને છતાં એમ કહીએ કે ઈશ્વર સર્વત્ર છે, તો સર્વત્ર જે ઈશ્વર છે એનું વિભૂતિમત્વ એ આપણને જો સમજાય નહીં તો ઈશ્વરને સમજવામાં સરળતા પણ ના રહે. તો આ જે જ્ઞાન આપણી આગળ રજૂ કરવાની શરૂઆત કરી છે ભગવાને, જે પોતાની યોગ શક્તિની વાત કરી કે ઈશ્વરની યોગ વિદ્યાની વાત થઈ આપણી સમક્ષ, એમાં એ વિવિધ સ્વરૂપે પોતાની વિભૂતિઓ આ વિશ્વમાં કઈ કઈ એ ગણાવવાની શરૂઆત કરી છે. કહેતી વખતે શરૂઆતમાં જ કહ્યું હતું કે અનંત છે, એનો કોઈ છેડો નથી, એનો કોઈ પાર નથી, તમે પામી ના શકો, કારણ કે એવી કોઈ જગ્યા નથી, એવો કોઈ અણુ નથી કે જ્યાં ઈશ્વરનો વાસ નથી. તો શેને ઈશ્વરની વિભૂતિ નથી એમ કહીએ આપણે? ક્યાં ઈશ્વર નથી એમ કહીએ? સર્વત્ર છે આ પરમેશ્વર તો વ્યાપ્ત, કારણ કે એમાંથી જ જગતનું સર્જન થયું છે. સાદા દાખલાઓ જે આપણે લીધા છે એ પ્રમાણે જોઈએ તો માટીમાંથી ઘડો બનેલો છે, તો ઘડામાં એવો કયો અણુ છે કે જે માટી નથી? તો ઈશ્વર સર્વત્ર હોવા છતાં જુદા જુદા વર્ગોની અંદર, કારણ કે જગત બનવા માંડ્યું એટલે એના જુદા જુદા વિભાગો વર્ગો પડવા માંડ્યા. દેવો છે, દૈત્યો છે, દાનવો છે, માનવો છે, પશુઓ છે, પર્વતો છે, જળાશયો છે, આવા જે વર્ગો પડવા માંડ્યા એ વર્ગોમાં અને એ ભાવોમાં અને ભાવનાઓમાં આ બધામાં જે સર્વશ્રેષ્ઠ છે એને તું ઈશ્વરની વિભૂતિ માન, એને તું ઈશ્વરની વિભૂતિ માન, ઈશ્વરની વિભૂતિ ગણ, ઈશ્વરની વિભૂતિ જાણ, એમ કૃષ્ણ કહી રહ્યા છે. છે તો સર્વત્ર, પણ તારા માટે આ છે કે જે સર્વશ્રેષ્ઠ છે એ ઈશ્વરની વિભૂતિ છે એમ માન. એમ માનતા માનતા આપણે 31મા શ્લોક સુધી પહોંચ્યાતા છે. દાખલા તરીકે ત્યાં એમ કહ્યું હતું કે જશાણમ મકરશ્ચાસ્મિ સ્રોત સામસ્મી જાહ્નવી. પ્રવાહો દુનિયામાં જેટલા કઈ જલ પ્રવાહો છે, સ્રોત છે, ઝરણાઓ હોય, નદીઓ હોય, નદ હોય, આજે બધા પ્રવાહો છે, સ્રોત કહેવાય એને. ઘણા લોકો સ્ત્રોત કહે છે, એ ખોટું છે, સ્રોત. જેટલા સ્રોત છે દુનિયામાં, જેટલા પ્રકારના નાના મોટા પ્રવાહો છે, એ પ્રવાહોમાં ઈશ્વરની વિભૂતિ સમાન પ્રવાહ કયો? તો કહે છે ભગવતી ગંગા. સ્રોત સામ અસ્મી જાહ્નવી આમ કહ્યું હતું, અને એ જ પ્રમાણે સાથે સાથે એમ પણ કહ્યું હતું કે પાણીમાં જળચરો હોય, જળચરોમાં નાના માછલા હોય, મોટા માછલા હોય, આ એક વર્ગ થયો આખો જળચરોનો, જશાણમ એટલે જળચરો. તો એની અંદર હું મગર છું, મકર, મગર એટલે જ્યાં જે વર્ગ લીધો ત્યાં તે વર્ગમાં સર્વથી શ્રેષ્ઠ કયો ત્યાં ઈશ્વરની વિભૂતિ છે એમ માનું હું. ત્યાંથી 32મા શ્લોકમાં આગળ વધે છે તો જરા વધારે સૂક્ષ્મ થાય છે. અત્યાર સુધી આ બધી સ્થૂળ બાબતો હતી, પર્વતોમાં હું હિમાલય છું વગેરે વગેરે, આપણે એને જોઈ શકીએ છીએ. હવે થોડા સૂક્ષ્મ તરફ જાય છે, જ્યાં યોગ વિદ્યા અને અધ્યાત્મ વિદ્યા એની વિભૂતિઓનું વર્ણન કરવાનો અહીંયા પ્રયત્ન થયો છે. એ શું કહે છે કે સર્ગાણામાદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમ અર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદઃ પ્રવદતામહમ. મજાનું છે. આપણે જોયું હતું કે દરેક પુરાણ, એ પુરાણોમાં સર્ગ પ્રતિસર્ગ એનું વર્ણન હોય છે. પ્રભાવ અને પ્રલય આ શબ્દોનો વારંવાર આપણે પ્રયોગ કર્યો છે, એક વખત વધારે કરી લઈએ. જે વખતે જગત પ્રલયાવસ્થામાં હોય, જે વખતે કોઈ સર્જન નથી અને પ્રલયાવસ્થા કહેવાય, આપણે જોયું છે.
પોતાના મૂળ કારણની અંદર આખું

જગત લીન થયેલું હોય તે પ્રલય, એટલે જ્યાં સર્જનની શરૂઆત થઈ નથી એવી ક્ષણ, અને સર્જનની શરૂઆત થાય એટલે એને સર્ગ કહેવાય. આપણે જે જીવી રહ્યા છીએ એ સર્ગ સ્થિતિ કહેવાય જગતની, અને એનો લય શરૂ થઈ જાય એટલે પ્રતિસર્ગ સ્થિતિ કહેવાય. અને આપણા પુરાણોએ તો અનેક પ્રકારે સર્ગોનો

સ્વર્ગ સ્થિતિ બ્રહ્માંડને પ્રાપ્ત થઈ. એ સ્વર્ગ સ્થિતિ સાંખ્ય પ્રમાણે કહીએ તો પ્રલય અવસ્થામાં ગુણોની સામ્યાવસ્થા હતી, આ સામ્યાવસ્થામાં ભંગ થયો એટલે સર્જનની શરૂઆત થઈ, મહત ઉત્પન્ન થયું, એમાંથી અહંકાર ઉત્પન્ન થયો વગેરે વગેરે. અણુવાદીઓના મતે જોઈએ તો પરમાણુઓ હતા, પરમાણુઓ ભેગા થયા, દ્વિણુક થયા, દ્વિણુકમાંથી ચતુરણુક થયા અને સ્થૂળ જગતનું નિર્માણ થયું. આમ નિર્માણની પ્રક્રિયા જુદા જુદા દર્શનો ભલે જુદી જુદી રીતે વર્ણવતા હોય, પણ સર્જન થયું એટલે મૂળમાંથી ઉત્પત્તિનો, જગતની ઉત્પત્તિનો આરંભ થયો, જગત નિર્માણ થઈ ગયું, એ સર્ગ સ્થિતિ આવી ગઈ. તો ઈશ્વરની વિભૂતિ ક્યાં છે? ઈશ્વરની વિભૂતિને સમજવી હોય, ઓળખવી હોય તો આ સર્ગ સ્થિતિનો આદિ, મધ્ય અને અંત એ ત્રણેય ભેગા કરીને એક બને તેવું છું. સર્ગાણામાદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમ અર્જુન, એનો સર્ગનો, સર્જન પ્રક્રિયાનો આદિ, મધ્ય અને અંત તે હું છું. બોલો, બાકી બધું આવી ગયું કે નહીં? અત્યાર સુધી જેટલા સ્થૂળ વિભૂતિઓનું વર્ણન થયું બધું આમાં તો ખરેખર આવી ગયું, કારણ કે ઉત્પત્તિ સ્થિતિ અને લય એ ત્રણેય હું છું. વિભૂતિમત્વથી હું છું, વિભૂતિનો વિચાર કરવો હોય તો તે હું એટલે પરમેશ્વર છે એમ અહીંયા કહેવાઈ ગયું. અને એને જાણવા માટે થઈને, જાણવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે જો વિદ્યા કહીએ તો જુદી જુદી અનેક વિદ્યાઓ છે. આ અનેક વિદ્યાઓ કઈ કઈ છે? અનેક કૌશલ્યો જે છે એ અનેક વિદ્યાઓ છે, અનેક પ્રકારના કૌશલ્યો એ અનેક વિદ્યાઓ છે. જાણવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવે પ્રયત્ન પણ એક વિદ્યા કહેવાય. વિદ ધાતુ છે, વિદ એટલે જાણવું, વિદ ટુ નો. આ જાણવાની જે ક્રિયા છે એટલે જ્ઞાન તરફ જવાની જે ક્રિયા છે એને વિદ્યા કહીએ. તો આ વિદ્યાઓ ઈશ્વરનું જે વિભૂતિમત્વ છે, જે સ્વરૂપ છે, એ સ્વરૂપને, એની એની જે જુદી જુદી વિભિન્ન વિભૂતિઓ છે એ વિભૂતિઓને ઓળખવા માટે જે વિદ્યાનો આશરો માણસે લેવો પડે, તો વિદ્યાનામ, તો જુદી જુદી અનેક પ્રકારની વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું. અધ્યાત્મ વિદ્યા જો જોશો તો એ હું છું, મારા સિવાય અધ્યાત્મ વિદ્યા છે નહીં. તો વિદ્યાઓની અંદર હું અધ્યાત્મ વિદ્યા છું. અનેક પ્રકારની વિદ્યાઓ જે કહેવાય, જેને શાસ્ત્રો રૂપે આપણે વિકસિત કરી છે. સાધારણ રીતે આપણે ગુજરાતી ભાષામાં વિદ્યા અને જ્ઞાનને સમાનાર્થી ગણીએ છીએ, સમાનાર્થી નથી સંપૂર્ણપણે. તો વિદ્યાઓની અંદર હું અધ્યાત્મ વિદ્યા છું. જ્ઞાનને પ્રાપ્ત કરવાનું જે સાધન છે તે વિદ્યા હોય, તો હું શું છું? વિદ્યાઓની અંદર અધ્યાત્મ વિદ્યા, અધ્યાત્મનું જ્ઞાન, બ્રહ્મ વિદ્યા જેને કહીએ, એ બ્રહ્મ વિદ્યા તે હું છું. અને વાદ પ્રવદતામહં, પ્રવદતામ એકબીજાની સાથે વાદ કરનારા લોકો, કારણ કે એક નિયમ છે, વાદે વાદે જાયતે તત્વબોધાઃ. એક વસ્તુ સામસામે બેસીને એકબીજાની સાથે સંવાદ કરતા કરતા, જરૂર પડે તો વિવાદ કરતા કરતા, સંવાદ અને વિવાદ એ બે શબ્દો જેમાંથી ઉત્પન્ન થયા છે તે વાદ છે. સમ્યક વાદ થાય તે સંવાદ, અને વિપરીત વાદ થાય તો વિવાદ. પણ વાદ, હું મારો મત રજૂ કરું, સામેની વ્યક્તિ પોતાનો મત રજૂ કરે, આ બંનેની જે મત રજૂ કરવાની વાત છે એને આપણે વાદ કહીશું. એક વાદ મારો છે, એક વાદ તમારો છે, બંને ભેગા થાય છે, પછી કોક સમયે સંવાદ બને ને કોક સમયે વિવાદ પણ બને. પણ વાદ જરૂરી છે, કારણ કે પેલું એક વાક્ય મેં હમણાં જ કહ્યું, વાદે વાદે જાયતે તત્વબોધઃ. તત્વજ્ઞાન તે પણ જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે

નું સાચું જ્ઞાન મેળવવા માટે સામસામેના તર્કશુદ્ધ વાદ થવા જોઈએ. શંકરાચાર્યજી જે વખતે ભાષ્ય લખતા હોય તે વખતે પોતાના વિપરીત મત જેનો છે અથવા જુદો મત જેનો છે એ મત રજૂ કરતી વખતે ને એનું ખંડન કરતી વખતે એ મત બરોબર નથી એમ કહેતી વખતે પોતે સૌથી પહેલા પૂર્વપક્ષ રચે એટલે શું, એનો મત રજૂ કરે પહેલા, એટલે વાદ થયો. એનો મત રજૂ કરે કે સાંખ્ય દર્શનમાં આ પ્રમાણે જો કહેવાયું છે તો તે બરોબર એટલા માટે નથી કે એમ કરીને પોતાનો મત રજૂ કરે. તો વાદ તો થાય, બધા બોલનારાઓ સામસામે બોલનારાઓ જે છે એમની અંદર જે વાદ છે તે વાદ ઈશ્વરની વિભૂતિ છે. વાદઃ પ્રવદતામ અહમ, પરસ્પર બોલનારાઓ વાદ કરનારાઓ જે તત્વદર્શનને માટે તત્વ નિર્ણયને માટે વાદ કરે તે વાદ હું છું, એટલે હું જ સર્ગનો આદિ મધ્યંત છું, હું જ અધ્યાત્મ વિદ્યા છું અને હું જ જે વક્તાઓ છે એની અંદર વાદ છું. અક્ષરાણામ કારોસ્મિ દ્વંદ્વસામાસિકસ્ય ચ અહમેવાક્ષય કાલો દાતાહમ વિશ્વતો મુખઃ. આગળ ચાલે છે. અક્ષરો, ભાષામાં અક્ષરો છે. ભાષા વાક્યથી બને છે, વાક્ય શબ્દોથી બને છે, શબ્દ અક્ષરોથી બને છે. અંગ્રેજીની વાત કરતા હોઈએ તો ABCD EFGHI, ઉર્દુની વાત કરતા હોઈએ તો અલિફ બે સેટ એ, ગુજરાતી કે સંસ્કૃત કે હિન્દીની વાત કરતા હોઈએ તો અ આ ઈ એવા સ્વરો અને ક ખ ગ ઘ એવા વ્યંજનો, આ બધા અક્ષરો છે. અક્ષરો એકઠા થાય એટલે શબ્દ બને. કોક વખત એવું પણ બને કે અક્ષર જ પોતે અર્થને નિષ્પન્ન કરનાર બને. અક્ષર શબ્દ સ્વયં જે ક્ષર નથી તે અક્ષર, ત્યાં અ નથી તે એવા અર્થમાં આવી ગયો, તો અ ને પોતાને પણ અર્થ છે, પણ અર્થ શબ્દનો અર્થ થોડો અઘરો છે. આ અક્ષરો જે છે આપણી પાસે, અથી માંડીને રૂલ રૂ સુધીના સ્વરો, કથી માંડીને મ સુધીના વ્યંજનો અને એ પછીના સૂક્ષ્મ સ્વરો, સૂક્ષ્મ વ્યંજનો વગેરે વગેરે, તો આપણે કથી આગળ બોલીએ છીએ તે આ બધા અક્ષરો, વર્ણમાલા તરીકે આપણે જેને ઓળખીએ એ વર્ણમાલાની અંદર, કારણ કે દરેક વ્યક્તિને બોલવાનો ઉપક્રમ તો હોય છે ને હોય છે, પોતાને કોઈ વાત સમજાવવી હોય તો એ ઈશારાથી સમજાવે છે. હકીકતમાં ભાષા એ ઈશારાઓનું જ ધ્વન્યાત્મક સ્વરૂપ છે, એટલે જે કંઈ કહેવું છે એ કહેવા માટે ઈશ્વરે આપણને ભાષા આપી છે. ભાગ્યયોગે જે સંકુલ ભાષા સરસ મજાની અર્થો સાથેની આપી છે એ માત્ર માણસને આપી છે, પ્રાણીઓને તો અક્ષરો આપ્યા નથી. એમની પાસે ધ્વનિઓ છે, જુદા જુદા ધ્વનિઓમાંથી જુદો જુદો અર્થ નીકળતો હોય છે. પણ ખરો, જે પશુપાલકો હોય છે એ ઘરમાં બેઠા બેઠા બહાર ભાંભરતી ગાય શું કહેવા માંગે છે સમજી જાય છે. એમની પાસે પણ ધ્વનિ છે પણ અક્ષરો નથી. એમની પાસે એ કખ ગઘ નહીં બોલી શકે, એ ભૂખ લાગી છે એમ નહીં કહી શકે, કારણ કે એમની પાસે મર્યાદિત અભિવ્યક્તિઓ છે. માણસની પાસે ભાષા છે અને ભાષા છે કારણ કે અક્ષરો છે. આ અક્ષરો જે છે, ખરેખર તો એવા અક્ષરો પણ આપણી ભાષાઓમાં હોય છે કે જે ગુજરાતી ભાષામાં નથી અને બીજી કોઈક ભાષામાં છે, એવું પણ બને. પણ અક્ષરોમાંથી શબ્દો બને, શબ્દોમાંથી વાક્ય બને, વાક્યમાંથી આપણને આખો અર્થ તારવવાની ક્ષમતા મળે. તો અક્ષરોનો વિચાર કરીએ તો આટલા બધા અક્ષરો, એની અંદર ઈશ્વરની વિભૂતિ કઈ, મેં પહેલા વાત કરી હતી જુદા જુદા વર્ગો લીધા છે અને વર્ગોમાં સૌથી અગત્યનો હોય એને ઈશ્વરની વિભૂતિ કઈ છે. તો અહીંયા ઈશ્વરની વિભૂતિ કઈ, અક્ષરાણામ અકારોસ્મિ અ. આગળ આપણે જોયું તું ઓમકારને કહ્યો તો, પણ ઓમકારને વાણીનો માં વિભૂતિ કહ્યો તો. ઓમકાર અને અક્ષર બે એક સમાન અર્થી નથી. ઓમકાર એક અક્ષર છે એમ નહીં કહી શકાય. જેને અર્થ પ્રાપ્ત થાય ત્યારે એ વાણી બને. તો વાણી બનનારા જે અંગો છે એમાં ઓમકારને કહ્યો તો. ઓમકાર પણ અક્ષર છે એમ કહીને આપણે એમ કહીએ કે ઓમકારની વાત તો પહેલા કરી દીધી છે,
કે હું ઓમકાર

છું, ઈશ્વરનું સ્વરૂપ છે, ઓમકાર છે તો નહીં, ત્યાં જુદી રીતે છે. અહીંયા તો સામાન્ય મારી અને તમારી ભાષામાં પ્રયોજાતા અક્ષરો ક ખ ગ ઘ ંગ ચ છ જ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ અ આ ઈ ઈ ઉ ઊ, આ બધા જે સ્વરો વ્યંજનો વગેરે છે એ બધાની અંદર અ એ ઈશ્વરની વિભૂતિ છે. જો કોઈ પણ વ્યંજન અની મદદ સિવાય ઉચ્ચારી શકાતો નથી. ક બોલવું હોય તો ખરેખર શું થાય છે, ક વત્તા અ કરવો પડે છે. અંગ્રેજીમાં આપણે લખીએ તો કે એ ક થાય, એ ઉમેરવો પડે છે. ખ બોલવું હોય તો કે એચ એ લખવું પડે. સ્વર વિના એકલા વ્યંજનનું ઉચ્ચારણ શક્ય નથી. સ્વર એ ઉચ્ચારણ માટે વ્યંજનની અંદર ઉમેરાયેલો હોવો જોઈએ. ક ને પછી ઈ લાગે તો કી થાય, ક ને પછી ર લાગે તો કૃ થાય, કૃષ્ણ બોલીએ ત્યારે. અને આ સ્વરોમાં પહેલો સ્વર એ અકાર છે, અ દીર્ઘ થાય એટલે આ થાય, અ આગળથી ઉચ્ચારાય એટલે ઈ થાય, અ પાછળથી ઉચ્ચારાય તો ઉ થાય કે ઓ થાય. અ છે એ પ્રધાન છે. તો કહે છે કે અક્ષરાણામ, અક્ષર એટલે જેનો નાશ થતો નથી. દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ, એવું હવે પછીથી કહેવાના છે કૃષ્ણ આપણને. અક્ષર એટલે જે ક્ષર નથી, જેનો નાશ નથી થતો, આપણે બોલીએ એનો નાશ થતો નથી, યાદ રાખજો. અક્ષરાણામ પણ અહીંયા ભાષામાં વપરાતા જે અક્ષરો છે, વર્ણમાળા છે, એમાં અકાર છે એ ઈશ્વરની વિભૂતિ છે. ભાષા ઉપર આવ્યા છે એટલે ભાષાની વિશેષતાઓ આવશે. સંસ્કૃત ભાષાની વિશેષતા છે સમાસો. બે ત્રણ ચાર શબ્દોને ભેગા કરીને એક શબ્દ બનાવવો એને સમાસ કહેવાય. વધારે શબ્દો ભેગા થાય અને એમાંથી એક અર્થ નીકળે. જે પીળું પીતાંબર પહેરે છે તે પીતાંબર, પિનાક ને જે ધારણ કરે છે તે પિનાકી. શબ્દો જુદા જુદા એકઠા થઈને એક શબ્દ બને ત્યારે એ સમાસ કહેવાય. સંસ્કૃત ભાષાની આ વિશેષતા છે સામાસિકતા, સમાસપણું. કેટલાક એવા કુશળ ગદ્યકારો છે કે જે બબે ત્રણ ત્રણ લીટી સુધી એકનો એક સમાસ ચાલતો હોય. આપણે સમજવા પ્રયત્ન કરીએ ત્યારે ખબર પડે. એક આખો શ્લોક એવો છે, અવસરે આપણે જોઈએ કે એક જ સમાસ, એક જ શબ્દમાં પૂરું બધું આવી ગયું. તો અનેક શબ્દો ભેગા થઈ અને એક શબ્દ બને તે સમાસ બને. દ્વંદ્વ, અવ્યયી ભાવ, તત્પુરુષ, બહુવ્રીહી, આ બધા સમાસો છે. આ સમાસોના નામ છે. એવા સમાસો છે કે જે બે ભેગા થઈ અને ત્રીજાનું વિશેષણ બને તો એને આપણે બહુવ્રીહી કહીએ છીએ. એવા છે કે જે બે શબ્દો હોય તો એમાંથી આ પહેલાનું મહત્વ હોય ને બીજાનું ઓછું મહત્વ હોય. એવા છે કે જેમાં બીજાનું મહત્વ હોય ને પહેલાનું ઓછું હોય. એ તત્પુરુષ, અવ્યયી ભાવ, બહુવ્રીહી, આ બધા આ પ્રકારના સમાસો છે કે જે બે શબ્દો બન્યા એમાં એકનું, એમાં બીજાનું, એમાં બંને મળીને ત્રીજાનું, એમ સમાસો બને છે. આ વ્યાકરણનો વિષય છે અને એકલો ફક્ત એ સમજાવવામાં પૂરો સમય જાય એટલે આપણે એને વિગતમાં નથી ઉતરતા. પણ આ જુદા જુદા મુખ્ય સમાસો જે મેં તમને કહ્યા તે અવ્યય ભાવ, તત્પુરુષ, બહુવ્રીહી, દ્વંદ્વ, એમાં સમાસોની અંદર જો વ્યાકરણમાં ઉતરી ગયા, સમાસોની અંદર મારી વિભૂતિ કહી, કયા સમાસને ઈશ્વરની વિભૂતિ કહીએ તો કે દ્વંદ્વ. દ્વંદ્વ સમાસ જે છે એ મારી વિભૂતિ છે. કારણ દ્વંદ્વ સમાસ એક એવો સમાસ છે કે જેમાં બંને પદનું મહત્વ છે. પેલા મેં તમને કહ્યું કે એક આ પહેલાનું મહત્વ છે અથવા બીજાનું મહત્વ છે અથવા ત્રીજાનું મહત્વ છે, એવું નહીં, બંનેનું સરખું. એ દ્વંદ્વમાં બને રામ અને લક્ષ્મણ, રામ લક્ષ્મણ, આ દ્વંદ્વ સમાસ થયો. માતા અને પિતા, બંનેનું સરખું મહત્વ છે તો માતા પિતરૌ, માતા અને પિતા એ બે મળીને એક શબ્દ બન્યો માતા પિતરૌ. તો દ્વંદ્વ સમાસમાં જે શબ્દો એકત્ર થાય છે એ બધાનું સરખું મહત્વ હોય છે. એ બંનેનો અર્થ ગ્રહણ કરવાનો છે વાક્યમાં આવશે ત્યારે. એટલા માટે થઈને એમણે

હું જ્યારે જ્યારે અમે વ્યાકરણ શીખવવાની શરૂઆત કરીએ ને સમાસ શીખવવાના આવે તો સહેલામાં સહેલો સમાસ ગણીએ કે દ્વંદ્વ છે, સીધો શીખવાડી દઈએ. રામ અને લક્ષ્મણ, કૃષ્ણ અને બળદેવ, અનેથી જોડાય એટલે બે બે સરખે સાથે સાથે હોય ત્યારે એને દ્વંદ્વ સમાસ કહેવાય. આવું સામાન્ય રીતે શીખવતા હોય છે. પણ દ્વંદ્વ સમાસ એ ઈશ્વરની વિભૂતિ છે, કારણ કે ભાષા પ્રયોગ વખતે જે બે શબ્દો એકત્ર થઈ અને એક શબ્દ બને છે એ બંને શબ્દો પોતપોતાની રીતે સરખા મહત્વવાળા છે. માટે દ્વંદ્વ સમાસોમાં હું છું, દ્વંદ્વ સામાસિકસ્ય ચ, અહમેવાક્ષય કાલઃ. કાળ જરા સમજવાનું થાય છે. આગળ પણ કાળની વાત આવી ને અહીંયા પણ કાળની વાત આવી. આગળ કાળની વાત જુદી રીતે આવી હતી, અહીંયા કાળની વાત જુદી રીતે આવે છે. તાર્કિકો છે ને, તર્કના નિષ્ણાતો, એ એમ કહે છે આપણને જો કોઈ પૂછે કે કાળ કેટલા, તો આપણે એમ કહીએ કે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ, ત્રણ કાળ છે. કેટલાક એમાંથી વધારો કરે, ચાલુ વર્તમાન કાળ ને, સાદો વર્તમાન કાળ ને, ચાલુ ભૂતકાળ ને, પરોક્ષ ભૂતકાળ ને. આમ કાળ છે તો એ તો આપણી રીતે તો અનેક છે, પણ જે નૈયાયિકો છે એ કે જે વધારે ચિંતન કરનારા છે એ એમ કહે છે કે કાળ જુદા જુદા છે જ નહીં. કાળ જે છે એ વ્યતીત થાય છે, અને વ્યતીત થવાનો હોવાને કારણે જે થઈ ગયું તેને ભૂત કહીએ છીએ, જે થનાર છે એને ભવિષ્ય કહીએ છીએ. વસ્તુતઃ ભૂત અને ભવિષ્ય એ બંને એક જ કાળના ભાગ છે. કેટલાક એમ કહે છે કે વર્તમાન તો છે જ નહીં, હું એક શબ્દ બોલું છું, માનો કે કમળ, તો હું જે વખતે ક બોલું છું એ વખતે મ અને ળ નથી, મ બોલું છું એ વખતે ક ભૂતકાળ થઈ ગયો છે અને ળ ભવિષ્ય છે, તો વર્તમાન ક્યાં રહ્યો? કારણ કે કાળ સતત પસાર થાય છે, વ્યતીત થાય છે, અને વ્યતીત થાય છે માટે આપણે ગયું અને આવશે એ બેનો નિર્ણય કરીએ છીએ. આ વ્યવહાર છે, ગયું અને આવશે એ વ્યવહાર છે. સામાન્ય જગતની અંદર આપણે જ્યારે કાળની સમયની ગણતરી કરીએ છીએ ત્યારે સૂર્યના આધારે કરીએ કે ભાઈ સૂર્યનો ઉદય થયો, સૂર્યનો અસ્ત થયો, પસાર થયું, એના આધારે ગઈકાલ, આવતીકાલ, સવાર, બપોર આવા વિભાગો આપણે કરી શકીએ છીએ, તો એના આધારે કરીએ છીએ. પણ એ જ જ્યાં નથી ત્યાં સર્જન પહેલા કે પ્રલય પછી સૂર્ય પણ નથી, ચંદ્ર પણ નથી, તારાઓ પણ નથી, પૃથ્વી પણ નથી કે પૃથ્વીની ગતિ પણ નથી, છતાં કાલ છે. એટલે આજે કાલ એમ કહીને આપણે સૂર્યને આધારે ગઈકાલને આવતીકાલ એમ કહીએ કે થઈ ગયું ને થશે એમ કહીએ, મહિનો, વર્ષ, દિવસ, માસ એમ જે આપણે કહીએ એ સમયને આધારે કહીએ છીએ એ, અને કાલ એ તત્વ તરીકે જે છે એ બે અલગ છે. પેલી વખતે કહ્યું હતું કે કાલો કલયતામહમ, જે આવી ગણનાઓ ગણતરીઓ કરે છે, જ્યોતિર્વિદો જ્યોતિષ લઈને બેસે છે, પહેલું ચોકડીયું, બીજું ચોકડીયું, ત્રીજું ચોકડીયું એમ કહેતા હોય છે, એ બધા આ વ્યતીત થતા સમયને આધારે કહે છે કે ભાઈ સૂર્યના આધારે, સૂર્યની ગતિને આધારે કહેતા હોય છે, કે ચંદ્રની ગતિને આધારે કહેતા હોય છે, કે પૃથ્વીના ગોળ ગોળ ફરવાને આધારે કહેતા હોય છે. પણ એનું અસ્તિત્વ ન હોય ત્યારે પણ કાલ તો છે જ. એટલે કલયતામ કાલઃ અહમ એમ કહ્યું ત્યાં, અને અહીંયા જે કાલઃ એમ કહે છે ત્યાં બેમાં ફરક છે. ત્યાં ફરક આપણે સમજવો જોઈએ. અહીંયા કહે છે કે અહમ એવ અક્ષયઃ કાલઃ, આ કાલ એક છે. તર્ક સંગ્રહ કહે કે કાલસ્તુ એક એવ અસત વિભુ, એ સર્વવ્યાપ્ત છે અને એ વિભુ છે અને નિત્ય છે. એકો વિભુર નિત્યશ્ચ, કાળ એક છે, એ અક્ષય છે, એનો ક્ષય થતો નથી. સમસ્તપણે જે કાળ છે એનો અક્ષય થતો નથી. વ્યવહાર માટે થઈ ગયું ને થશે એમ કહીએ એ વ્યવહાર છે આપણો. જ્યાં સૂર્ય જ નથી તે વખતે પણ કાળનું અસ્તિત્વ છે, તો જે અક્ષય કાળ છે તે મારી વિભૂતિ છે. અહમ એવા ક્ષય કાળઃ, જે ક્ષીણ થવાનો નથી, થતો નથી, થશે નહીં, એવો જે કાલ તે હું છું, મારી વિભૂતિ છે. દાતાહમ વિશ્વતો મુખઃ, અને
ઊંચ

0: સૌનું ધાતા. ધાતા એટલે ધારણ કરનાર, ભરણ પોષણ કરનાર, ધાતા સૌનું ધારણ કરનાર, સૌનું પોષણ કરનાર, સૌનું ભરણ કરનાર એવો હું. આ બધાનું સૌનું એમ કે એટલે પછી મુશ્કેલી થઈ ગઈ કે સામે જોતા હશે તો પાછળવાળાની ખબર નહીં હોય, પાછળ જોતા હશે તો બાજુવાળાની ખબર નહીં હોય, એમ નહીં. એટલા માટે શબ્દ વાપર્યો વિશ્વતોમુખ, સર્વતોમુખ શબ્દ પણ નથી વાપર્યો, વિશ્વતોમુખ શબ્દ વાપર્યો છે. વિશ્વત બધી જ બાજુ, બધી જ દિશાઓ, દિશા પણ ખરેખર તો એક છે, પણ વાત અહીંયા એ કરવી નથી આપણે. વિશ્વત બધી જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં બધે જ, આગળ પાછળ ઉપર નીચે ડાબે જમણે, વિશ્વતોમુખ એની નજર વિશ્વત બધી બાજુ છે. અને એટલા માટે જે કંઈ છે સર્વ, જે કંઈ બધું છે એનું વિરાટ સ્વરૂપે ધારણ ભરણ પોષણ કરનાર જે તત્વનો તમે વિચાર કરો એ પણ હું જ છું, ઈશ્વર સિવાય બીજું કોઈ તત્વ છે નહીં. આમ અત્યાર સુધી વાત ચાલે છે, પહેલા થોડી સ્થૂળ વસ્તુઓની વાત કરી, પદાર્થોની વાત કરી, આપણે જેને આપણી ઇન્દ્રિયો વડે પ્રાપ્ત કરીએ છીએ, જાણીએ છીએ એની વાત કરી, અને હવે જેને આપણે જાણતા નથી એના ઉપર આવી ગયા છે. અને એની વાત કરતી વખતે ઈશ્વરની વિભૂતિ કઈ કઈ છે તે આપણે જોઈ રહ્યા છીએ. તો સૌનું ભરણ પોષણ કરનારું જે તત્વ છે એ પણ ઈશ્વર છે, એમ આપણે 33મા શ્લોકમાં જોયું. 10મા અધ્યાયના 33મા શ્લોક સુધી આપણે ચાલ્યા છીએ, હજી પરમેશ્વરની વિવિધ વિભૂતિઓનું વર્ણન શેષ છે, બાકી છે. આપણે જે જોઈ તે દરમિયાન પણ આપણે જે જે વિભૂતિઓની વાત કરી એને સ્વીકારતા જઈએ અને પછી સમજતા જઈએ એ ઉપક્રમ છે. તો હવે પછી જ્યારે આપણે મળશું ત્યારે ઈશ્વરની વિભૂતિઓને જ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે 33મા શ્લોક સુધી પહોંચ્યા છીએ, હવે જ્યારે મળશું ત્યારે 34મા શ્લોક થી આપણે શરૂઆત કરવાની રહેશે. ત્યાં સુધી આપણે થોડો વિરામ લઈએ. અસ્તુ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: નમસ્તે શ્રોતા મિત્રો, મારી આ ટોક જૂન મહિનાના છેલ્લા સોમવારે પ્રસારિત થશે. ત્યાં સુધીમાં તો લગભગ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હશે. આજે જ્યારે હું આ ટોક 13 જૂને રેકોર્ડિંગ કરી રહ્યો છું, ત્યારે આજના જે સમાચાર છે એ ગુજરાતમાં ચોમાસું થોડું ફેલાયું છે. તો આવો તો ચોમાસાનું વિજ્ઞાન અને એની ભૂગોળ વિશે વાત કરી લઈએ. અને આ આપણે જાણવું ખૂબ જરૂરી છે. ગુજરાત સમાચારમાં ન્યૂઝ ફોકસમાં બહુ જ માહિતીસભર લેખ આવ્યો છે, તમને ગમશે એવું માનું છું. ભારતમાં નૈઋત્યનું ચોમાસું મુખ્ય ગણાય છે, આ બહુ ઘણાને ખબર નહીં હોય, એટલે મેં કીધું ને ચોમાસાનું વિજ્ઞાન અને ભૂગોળ. ત્યારબાદ ઉત્તર પૂર્વનું ચોમાસું, શીતકાલીન ચોમાસું અને પ્રી મોન્સૂન પણ વરસાદ લાવે છે. ભારતમાં ચોમાસાની મુખ્ય બે સાયકલ વરસાદ લાવતી રહે છે. નૈઋત્યનું ચોમાસું ભારતની લાઈફ લાઈન ગણાય છે, 80% વરસાદ પડે છે. તો અને ઉત્તર પૂર્વનો વરસાદ એટલે કે પાછા ફરતા મોસમી પવનોથી પણ વરસાદ, આ મુખ્ય બાબત મેં કહી દીધી. હવે ભારતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ત્યાંનું ચોમાસું કેરળમાં એન્ટ્રી કરીને આગળ વધી રહ્યું છે. એક તરફ ઉત્તર ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના રાજ્યો ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યાં દક્ષિણ ભારતમાં ચોમાસાએ માજા મૂકી છે. અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામેલો છે. આ ચોમાસું હવે ઉત્તર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ચોમાસું 2-3 દિવસમાં મુંબઈ સુધી પહોંચી જવાના વર્તારા છે. ગુજરાતમાં પણ ચોમાસું કદાચ વહેલું આવી જશે. બાકી હાલમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે એકાદ અઠવાડિયું છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી હતી. આ બધા વચ્ચે રસપ્રદ બાબત એ છે કે અલગ અલગ વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ કરતા પવનો ભારતમાં ચોમાસું લાવે છે. તો આ જે લગભગ 9-10 જૂને તૈયાર થયેલો છે એ વખતનો માહોલ આ શરૂઆતમાં આપેલો છે. ભારતમાં હકીકતે ચોમાસું માત્ર એક ઋતુ નથી, આ એક વૈજ્ઞાનિક ઘટના છે. આ એવી કુદરતી ઘટના છે જે દેશની સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા અને સૌથી મોટું તો અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે જૂનથી શરૂ કરીને સપ્ટેમ્બર સુધી આવતો વરસાદ ચોમાસું છે, વાસ્તવિકતા તેનાથી કંઈક જુદી છે. હવામાન ખાતા પ્રમાણે મોન્સૂનનું કેનવાસ ખૂબ જ વિસ્તૃત છે. ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની જવાબદારી અલગ અલગ પવનો અને તેની પેટર્નથી હોય છે. કુદરતી રીતે વહેતા પવનોની એક પેટર્ન છે જે દેશના વિવિધ દિશાઓમાં આવેલા પ્રદેશોમાં વરસાદ લાવવા માટે કારણભૂત હોય છે. મોન્સૂન શબ્દની ઉત્પત્તિ અરબી ભાષામાંથી થઈ છે. તેમાં મોસિમ શબ્દ એટલે ટુ અથવા મોસમ થાય છે. હવાની દિશામાં 6 મહિના

પ્રકારને મોન્સૂનની સાચી પરિભાષા માનવામાં આવે છે. ભારતમાં ચોમાસાને સમજતા પહેલાં એ જાણીએ કે ચોમાસું આવે છે શા માટે. જમીન અને સમુદ્ર સાથે તેનો સીધો સંબંધ છે. ઉનાળા દરમિયાન સૂર્યનો સીધો તાપ ભારતના મેદાની ભાગમાં પડે છે, તેના કારણે ગરમ અને હળવી હવા ધીમે ધીમે ઉપર તરફ ગતિ કરે છે. ત્યાં એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થાય છે. બીજી તરફ હિન્દ મહાસાગર અને અરબ સાગરનું પાણી જમીનની સરખામણીએ થોડું મોડું ગરમ થાય છે, તેના કારણે ત્યાં હાઈ પ્રેશર સિસ્ટમ એક્ટિવેટ થાય છે. બીજી તરફ ગરમી અને ઠંડી દરમિયાન હવાની ઝડપ અને દિશા પણ અલગ અલગ હોય છે. વિજ્ઞાનનો નિયમ છે કે હવા કાયમ ઉચ્ચ દબાણથી નીચા દબાણ તરફ ગતિ કરે છે, તેને કારણે સમુદ્રથી ભેજવાળી ઠંડી હવા ઝડપથી જમીનની ભાગ તરફ આગળ વધે છે અને તેના કારણે જ વરસાદ પડે છે. ભારતમાં હવાની આ દિશા બદલાતી રહે છે, તેના કારણે ભારતમાં બે મુખ્ય વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને તે સિવાયની બે પેટા અથવા તો સ્થિતિ આધારિત વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે. ભારતમાં સૌથી પહેલા સાઉથ વેસ્ટ મોન્સૂન, એટલે કે જેને આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ, તે સક્રિય થાય છે. જૂનથી સપ્ટેમ્બર સુધી આ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય છે. ત્યારબાદ ઉત્તર પૂર્વ ચોમાસું એક્ટિવ થાય છે, તે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી વરસાદ લાવે છે. આ સિવાય શીતકાલીન ચોમાસું પણ એક્ટિવ થાય છે, તે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અસર બતાવે છે. તે સિવાય ભારતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય છે, જે માર્ચથી મે મહિના સુધીમાં છૂટા છવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ પડે છે. મહત્વની વાત એ છે કે જાન્યુઆરીથી ફેબ્રુઆરી તથા માર્ચથી મે દરમિયાન સખત ઠંડી અને ગરમી હોય છે, તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતું હોય છે અને વારંવાર પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. એપ્રિલ અને મે મહિનામાં આવી એક્ટિવિટી વધારે થતી હોય છે, તેના કારણે વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડતા હોય છે. તેમ છતાં આ પ્રી મોન્સૂન સાવરને વરસાદ જ ગણવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં આ વરસાદને સારો માનવામાં આવે છે, વૈજ્ઞાનિક રીતે તેને માવઠું કહેવાય છે. તેમ છતાં પશ્ચિમ બંગાળ અને આસામમાં તેને કાળ બૈસાખી કહે છે, તેમાં પડતો વરસાદ ખેતી માટે સારો ગણાય છે. બીજી તરફ કર્ણાટક અને કેરળમાં માવઠાને મોંગો શાવર કહે છે, ત્યાં કેરી પાકવામાં પ્રી મોન્સૂન મદદ કરે છે. તેવી જ રીતે કર્ણાટકમાં તેને કોફીના પાકમાં મદદ મળતી હોવાથી તેને કોફી લોસમ પણ કહે છે. આ વરસાદ બાદ કોફીના પાકમાં ફૂલો ખીલવા લાગે છે. તેવી જ રીતે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યો અને હિમાલય પર્વતીય રાજ્યોમાં આ વરસાદ અને બરફવર્ષા થતી હોય છે. તેને ચોમાસા સાથે તો કોઈ સંબંધ નથી, છતાં તેને પવનોના આધારે પડતા વરસાદી તફાવતનો એક ભાગ ગણાય છે. ભૂમધ્ય સાગરમાં સર્જાયેલા પવનો જેટ સ્ટ્રીમ દ્વારા ભારત સુધી આવે છે. આ વરસાદ ઘઉંના પાક માટે લાભકારક હોય છે તેવું માનવામાં આવે છે. આ વરસાદી સિસ્ટમને અલનીનો અને લાલીનો અસર કરનારા બે મોટા પરિબળો છે. અત્યારે જે અસર આપણે અનુભવીએ છીએ, લાલીનોને કારણે અતિશય વરસાદ થાય છે, જ્યારે અલનીનોને કારણે વરસાદમાં ઘટ આવે છે. આ વખતે અલનીનોની અસર વ્યાપક રીતે થવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તો નૈઋત્યનું ચોમાસું એ ભારતની લાઇફલાઇન ગણાય છે અને 80% વરસાદ પડે છે, એ વાત આવી ગઈ. અને ઉત્તર પૂર્વનો વરસાદ, એટલે કે પાછા ફરતા મોસમી પવનનો પણ વરસાદ, એટલા જ મુખ્ય બે પેટર્ન સિવાયની જે નાની મોટી જે પેટર્ન છે એની પણ મેં વાત કરી. એટલે જ્યારે ચોમાસાનું આગમનની તૈયારી છે બરાબર, અને આ સ્ટોક આવશે ત્યારે તો તૈયારી અને આવી ગયો હશે, અને એટલે મેં આ ટોપિક લીધો છે. હવે એક થોડીક જુદી વાત પણ એ પણ આ સમયના સંદર્ભમાં કરી લઉં. સાયન્સ સફર નામનું સંદેશમાં કોલમ આવે છે અને બહુ જ અનુભવી અને નિષ્ણાત જ્વલંતભાઈ આ વિશે લખે છે. તો સાયન્સ સફર, શું ફરીથી સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ ની પરીક્ષા આપવી પડશે? સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ એ શબ્દ બહુ જાણીતો છે, ઉત્ક્રાંતિની સાથે સંકળાયેલો છે. ચાલો તો કયા સંદર્ભમાં વાત કરી છે. 26 મેના દિવસે લંડનમાં 35.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. 26 મેના દિવસે, જે મે મહિનાના તાપમાનનો નવો રેકોર્ડ છે. પાછલો રેકોર્ડ 32.8 ડિગ્રી સેલ્સિયસ હતો, જે ઠેઠ 1922-1924માં નોંધાયેલ. ફ્રાન્સમાં પણ મે મહિના દરમિયાન ગરમીના રેકોર્ડ તૂટ્યા. કેટલાક વિસ્તારોમાં 37 થી 39 સેલ્સિયસ

નોંધાયું, પોર્ટુગલમાં પારો 40.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. યુરોપ માટે આ આંકડા ખતરનાક ગણાય. અહીંના સામાન્ય તાપમાન કરતાં આ વખતે સરેરાશ 10 થી 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે રહ્યું. ગરમીની આવી પરિસ્થિતિને કારણે યુરોપનું જનજીવન મોટા પાયે અસરગ્રસ્ત રહ્યું. આ વર્ષે 2026 યુરોપમાં મે મહિનાના અંતમાં અસાધારણ અને રેકોર્ડ તોડી નાખતી ગરમી એટલે હીટ વેવ જોવા મળી છે. આ હીટ વેવને કારણે યુકે, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને જર્મની જેવા વેસ્ટર્ન યુરોપના દેશોની પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ. વૈજ્ઞાનિકો આ આખા વિસ્તાર પર ફરી વળેલા હીટ વેવને હીટ ડોમ તરીકે પણ ઓળખી રહ્યા છે. એની ચર્ચા ફરીથી કરીશું ત્યારે. આપણે મોટો વિષય છે યુરોપની ચિંતા છોડીને હવે ભારતીય ઉપખંડની વાત કરીએ. આ વખતે ઉત્તર પ્રદેશના બાંદામાં 48 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું. એ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહાર જેવા રાજ્યોમાં ઠેકઠેકાણે ગરમીએ માજા મૂકી. નિષ્ણાતો ચેતવણીના સૂરમાં કહે છે કે ગરમીનું વધતું પ્રમાણ ભારતને ઉત્તરે અડીખમ ઉભેલા હિમાલય માટે ચિંતા પ્રેરક બની રહેશે. સાચું પૂછો તો માત્ર હિમાલય જ નહીં પણ સમગ્ર સિંધુ ખીણના પ્રદેશ ઉપર સંકટ ઘેરું બનતું જાય છે. પ્રવર્તમાન રાજકીય સરહદો અનુસાર સિંધુ ખીણનો વિસ્તાર મુખ્યત્વે ઉત્તર પૂર્વીય અફઘાનિસ્તાનથી થઈને વાયા પાકિસ્તાન ઉત્તર પશ્ચિમે ભારત સુધીનો ગણાય છે. સિંધુ ખીણનો આ વિસ્તાર ગીચ માનવ વસ્તી ધરાવે છે. પર્યાવરણવિદોના કહેવા મુજબ 21મી સદીના આગામી 6-7 દાયકાએ દરમિયાન ગ્લોબલ વોર્મિંગ એ કક્ષાએ પહોંચશે કે વિશ્વની સૌથી વસ્તી ધરાવતા આ પ્રદેશમાં આબોહવા ઘરમૂળથી બદલાશે અને આ બદલાવ અહીં વસવાટ કરતા મનુષ્યો માટે નવા પ્રકારના અનુકૂલન સાધવાની જરૂરિયાત પેદા કરશે. સર્વાઇવલ ઓફ ધી ફિટેસ્ટ અહીં આવે છે. જે પ્રજા અનુકૂલન નહીં સાધી શકે એમના માટે મોટી મુશ્કેલીઓ સર્જાશે. છેલ્લા 1 દશક દરમિયાન આ બદલાવની શરૂઆત થઈ ચૂકી છે. આખો મામલો વિગતે સમજીએ. સિંધુ ખીણના પ્રદેશમાં હિન્દુકુશ, કારાકોરમ અને હિમાલય જેવી પર્વતમાળાઓ આવેલી છે. સામાન્યપણે આ પર્વતમાળાઓ બરફ આચ્છાદિત હોય છે. તાપમાનમાં થતો ક્રમશઃ વધારો શિયાળાની ઠંડીમાં ઘટાડો કરશે, જેથી આવનારા વર્ષો દરમિયાન શિયાળામાં અગાઉની સરખામણીએ હુંફાળા થતા જશે. સ્વાભાવિક રીતે શિયાળામાં તાપમાન નોર્મલ કરતાં ઊંચું રહે તો બરફના સખત પડ જામવામાં મુશ્કેલી ઊભી થાય. વળી ઉનાળામાં સરેરાશ કરતાં ઊંચું તાપમાન હોવાથી બરફ પીગળવાની ઝડપ ઓર વધે. શિયાળા ઉનાળાની હવે સંયુક્ત અસરને પગલે પર્વતોની તળેટીમાં વસતા પ્રદેશો પર બરફ પીગળવાને કારણે ઓચિંતા તળેટતા ભારે પૂરનો ખતરો રહેશે. એટલું જ નહીં પણ આ વાપરું વારંવાર આવશે. એક અંદાજ મુજબ આવનારા 7-8 દાયકાઓ દરમિયાન ઇન્ડસ બેઝિન તરીકે ઓળખાતા સિંધુ ખીણના પ્રદેશમાં શિયાળાના તાપમાનમાં 3.9 થી 5.1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો નોંધાશે. એ જ પ્રમાણે ઉનાળુ તાપમાનમાં 3.4 થી 4.6 ડિગ્રી જેટલો વધારો નોંધાશે. નિષ્ણાતોના કહેવા મુજબ વાતાવરણનો આ ફેરફાર 2020થી શરૂ થઈ ચૂક્યો છે અને 2080 સુધીમાં 3 તબક્કાઓમાં એ જોવા મળશે. આટલો લાંબો સમયગાળો અને તાપમાનનો 3 થી 4 ડિગ્રીનો તફાવત જોઈને કદાચ આપણને આ વાત બહુ મહત્વની નહીં લાગે, પરંતુ થોડા વર્ષો પૂર્વે કેદારનાથમાં ઓચિંતું ત્રાટકેલું ઘોડાપૂર લાંબા સમયથી વાતાવરણમાં ચાલતા આવા સૂક્ષ્મ ફેરફારોને કારણે જ પેદા થયેલું. આ યાદ કરાવી વાત. 2080 સુધીમાં હિન્દુકુશ પર્વતની ટેકરીઓ અને તળેટા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે. ચોમાસું લાંબુ ચાલશે. આ વિસ્તાર પહેલેથી ફ્લેશ ફ્લડ અચાનક ત્રાટકતા પૂર માટે બદનામ છે. પર્વતમાળાના ઉત્તરીય પ્રદેશો વધુ ગરમ થશે અને ગ્લેશિયર્સ પીગળવાની ઘટના ઝડપી બનશે. બીજી તરફ દક્ષિણી પ્રદેશોમાં વરસાદ ઓછો થાય એમ બને. ટૂંકમાં વાતાવરણમાં થનારું આ પરિવર્તન બહુ જટિલ હશે. એટલે બહુ જ ચિંતાજનક વાત. બંને ટોપિક એકબીજાથી મળતા નથી પણ તેમ છતાં બંને ટોપિક આપણા માટે બહુ ગંભીર વાત લઈને આવેલા છીએ એ તમે ચોક્કસ સમજશો. તો ફરી એકવાર પરીક્ષા. તો શેની પરીક્ષા ભાઈ? જો તમારું શરીર એરકન્ડિશનથી ટેવાઈ ગયેલું હોય તો ચેતી જાઓ, કારણ કે કૃત્રિમ ઠંડકમાં રહેવા ટેવાઈ ગયેલું તમારું શરીર વાતાવરણીય બદલાવ સાથે અનુકૂલન સાધવામાં નિષ્ફળ નીવડશે. એટલું જ નહીં પણ ખેડૂતોએ પણ

ના પાકની પેટર્ન બદલવાનો વારો આવશે. વૈજ્ઞાનિકોની આ બધી ધારણાઓ આગાહીઓ સાચી પડશે. લાંબે ગાળે એટલે કે 100-125 વર્ષો પછી માનવીએ ફરીથી ઉત્ક્રાંતિ કાળમાંથી પસાર થવું પડશે, જ્યાં ડાર્વિનના સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટના નિયમો મુજબ માત્ર યોગ્યતા ધરાવતા અમુક સજીવો જ અસ્તિત્વ ટકાવી શકશે, બાકીના લુપ્ત થયેલા ડાયનોસોરની જેમ કાળની ગર્તામાં ધકેલાઈ જવાના. આપણે જાણીએ છીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ માનવ સમાજની સૌથી પૌરાણિક સંસ્કૃતિઓ પૈકીની એક છે. સિંધુ ખીણ ઇન્ડસ વેલીના જે પ્રદેશમાં સંસ્કૃતિ પાંગરવાની શરૂઆત થઈ એ જ પ્રદેશના વાતાવરણનો પલટો માનવ સંસ્કૃતિના વિનાશનું કારણ બનશે કે શું? આ પ્રશ્નાર્થ સાથે આ વાત અહીંયા પૂરી થાય છે. તો આજે આજે જૂન મહિનાની જે છેલ્લા સોમવારની ટોકમાં બે બાબતો મેં કવર કરી કે ચોમાસું આ ટોક આવશે ત્યારે આગમન થઈ ગયું હશે, પણ આજની તારીખે જ્યારે મારી ટોકનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે એટલે કે લગભગ 13 જૂને હજી કાક ડોળે રાહ જોવાય છે. ક્યાંક આવી ગયું છે? ગુજરાત રાહ જોવાય છે. એટલે એ રીતે ચોમાસાનું વિજ્ઞાન અને ભૂગોળ જાણવી જરૂરી લાગી આ લેખ વાંચતા મને થયું, એટલે મેં આપની સમક્ષ લાવ્યો. અને બીજું સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ થોડીક નવી વાત છે, પણ ચિંતા પ્રેરી એવી છે, એ પણ તમારી સાથે શેર કરી. તો અહીં હું મારી વાતને વિરામ આપું છું. જય વિજ્ઞાન.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. હું છું આરજે અંજલી અને તમે જોડાયા છો રેડિયો પાલનપુર પર. આજના સાતમા એપિસોડમાં તમારું સ્વાગત છે. લાસ્ટમાં આપણે સાંભળેલું કે ગણેશ શાસ્ત્રીને ત્યાં સુપ્રી આવી અને ત્યારે ગણેશ શાસ્ત્રીએ કહ્યું, ઘણું જીવો અને સારા કામ કરું. પછી સુપ્રિયા મારા તરફ ફરી અને પૂછ્યું, કેમ છે હવે? મેં હથેળી ઊંચી કરીને સારું છે તેની નિશાની કરી. સુપ્રિયાએ મારા પાસે આવીને મારા મોંનું નિરીક્ષણ કર્યું અને શાસ્ત્રીજીને કહ્યું, શહેર લઈ જવા છે? શાસ્ત્રીજીએ જવાબ આપ્યો, જરૂર નથી, સારું થઈ જશે, થોડા દિવસ ભલે રહે, મને પણ ગમશે. કીકા વૈદ રોજ સવારે આવે છે, હવેથી બે દિવસે આવશે તેમ કહેતા હતા. હું કેન્દ્ર પર ક્યારે જઈ શકીશ એવું મેં પૂછ્યું નથી. કદાચ આ એકાંતવાસ મને ગમવા માંડ્યો છે. હું ક્યારેક આવા વિજન સ્થાને આટલી પરમશાંતિ વચ્ચે ગુફાના કમરાઓમાં રહ્યો નથી. આ સાવ સગવડ વગરના સ્થળમાં એવું કંઈક છે જે મેં અગાઉ ક્યારે માણ્યું નથી. અમે જાતે રાંધીએ છીએ, મારાથી તો કાચું પાકું જ રંધાય છે. જાતે કપડાં ધોઈએ છીએ, પુસ્તકોનો ભંડાર ખોલીએ છીએ. મારી માતૃભાષામાં મેં કદાચ પહેલીવાર જ આટલું વાંચ્યું હશે. ગઈકાલથી તો શાસ્ત્રીજી પાસે બેસીને તબલા શીખવાનું પણ શરૂ કર્યું છે. બોલવામાં મુશ્કેલી પડે છે, તે સિવાય ખાસ પીડા નથી. સુપ્રિયા સવારે ગઈ અને બપોરથી પાર્વતીમાં અને ગુપ્તાજી આવ્યા છે. માજી આવતા વેટ મને વઢ્યા, કહે, તું બી ભટક મારા જંગલમાં, મને તો ફિકર હોવે હે, સુણા કે તું નાલે મેં પડ ગયા તો ભાગ કરાઈ હું. હું જવાબમાં માત્ર હસી જ શક્યો અને હાથ જોડ્યા. તો માજી શાસ્ત્રીની પાસેથી મને શું થયું, કેમ દવા કરી, તે બધી વિગત મેળવવા બેઠા. એક પરિવાર એકઠો થયો હોય તેમ અમે સાથે રહીએ છીએ. સાંજે હું ખાટલે પડ્યો વાંચતો હતો ત્યાં મારું ધ્યાન ગુપ્તાજી અને શાસ્ત્રીજીની વાતો તરફ ખેંચાયું. મેં પુસ્તક બંધ કર્યું અને બહાર ઓટલે આવીને બેઠો. એ બંને કોઈકની પ્રવૃત્તિની વાત કરતા હોય તેવું લાગ્યું. કઈ વાતો કરતા હતા અને આગળ શું થયું એ હું જણાવું છું. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસીમાં.

બંને કોઈકની પ્રવૃત્તિઓની વાતો કરતા હોય તેવું લાગ્યું. ગુપ્તાજીએ કહ્યું, ઓ હમારે ધર્મ નહીં અલગ ધર્મ કા હૈ, ઓ હમારે ધર્મથી નહીં અલગ ધર્મથી કામ કરેગા. ઘડીભર મને થયું કે કદાચ મારા વિશે વાતો થતી લાગે છે, પરંતુ હું આવીને બેઠો તો પણ વાતો તો ચાલતી રહી. શાસ્ત્રીજી હો હો કરતા હસી પડ્યા અને રેલિંગનું

બોલ્યા, બિહારીએ જે કરે તે કરવા દે, કામ તો સમાજનું જ થાય છે ને. રહી ધર્મની વાત, તો એના ધર્મની કરે કે તારા મારા ધર્મથી. આપણે ક્યારે ધર્મને જનૂનથી વળગ્યા છીએ? અબ તું મનને સમજાવેગા? ગુપ્તાજીએ શાસ્ત્રી સામે બેસતા કહ્યું. શાસ્ત્રીજીએ સામે જવાબ આપ્યો, તારું મન જાણે જ છે બિહારી, પણ મગજ માનતું નથી. કહી શાસ્ત્રીજીએ આંગળા પ્રશ્નાર્થ ભાવે ફેલાવતા પૂછ્યું, તું વૈષ્ણવ છે, પણ અહીં શંકરના મંદિરે પગે લાગ્યો ને? ગુપ્તાજી હસી પડ્યા અને બોલ્યા, સો તો સબ અપણા જ હૈ. બસ આ જ વાત, શાસ્ત્રીજીએ પલાઠી વાળતા કહ્યું, ગુપ્તા આ જ વાત વિચારવા જેવી છે. જેણે આ દેશને આ સંસ્કૃતિને જીવતી રાખી છે તેમણે ધર્મને જીવનનો પાયો નથી ગણ્યો. શાસ્ત્રી થોડું અટક્યા, નર્મદા તરફ જોઈ રહ્યા. શાસ્ત્રીજી શું કહેવા માંગે છે તે હું સમજી ન શક્યો. રોજ ટીલા ટપકા કરતો બ્રાહ્મણ આમ બોલે છે તે હું માની ન શક્યો. ગુપ્તા શ્રીહરિ બોલીને મૌન રહ્યા. ત્યાં શાસ્ત્રીજીએ ગંભીર સ્વરે આગળ કહ્યું, બિહારી, હું કે તું માત્ર ઈશ્વરના ભક્તો છીએ, ધર્મના નહીં. આ આખો દેશ આ રીતે જીવે છે. બોલીને શાસ્ત્રીએ દૂરના એક પથ્થર તરફ આંગળી ચીંચતા કહ્યું, જો સામે પેલો પથ્થર દેખાય છે, જા એના પર સિંદૂર ચોપડી દે અને આપી દે કોઈ દેવનું નામ અને કર એક નવો સંપ્રદાય શરૂ. કોઈ તને રોકે કે તને અનુયાયીઓ ન મળે તો મને ખોટો કહેજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો. દિવસમાં 3 વાર સંધ્યા પૂજા કરનારો એકાંતવાસી બ્રાહ્મણ મને કંઈક જુદો જ દેખાયો. શાસ્ત્રીજી આગળ બોલ્યા, સાંભળ બિહારી, ઋષિઓએ જો ધર્મને જીવન સાથે જોડ્યો હોત તો આપણે આપણા પોતાના જ ધર્મમાં આઠ આટલા સંપ્રદાયો ઊભા થવા દેત? કહીને શાસ્ત્રી અટક્યા. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. પછી તેમણે જે કહ્યું તે મને સાવ નવી જ દિશા દર્શાવી ગયું. શાસ્ત્રીએ કહ્યું, ધર્મ તો બાંધે છે, આજ્ઞાઓ આપે છે, આમ કરો, આ ન કરો, આની માનો, આની ન માનો, એનું જ્ઞાન આપે છે. બિહારી, તમે બધા તો મુક્તિના સંતાનો છો, પરમ મુક્તિના, અને મુક્તિના સંતાનો બંધનો અને આજ્ઞાઓને જીવનનું મૂળભૂત જ્ઞાન માનીને ચાલે તેવું મનાય શી રીતે? તું વિચાર, કઈ તાકાત પર આ પ્રજા 33 કરોડ દેવતાને સાચવતી આવી હશે? બીજા આ ગણી દેવ દેવતા તો વધારાના, આમાં એકાદનો વધારો થઈ જશે તો આ પ્રજાને ભારે નહીં પડે. શાસ્ત્રી ફરી અટક્યા. ગુપ્તાજીના વિચારશીલ મુખ તરફ જોયું. બાજુમાં પડેલા કળશમાંથી થોડું પાણી પીધું અને આગળ કહ્યું, જે સંસ્કૃતિ તમને આટલી સ્વતંત્રતા આપતી હોય તે ધર્મને જ જીવનનો પાયો માને છે તેવું કહેવાય કઈ રીતે? હું રસપૂર્વક આ વાતો સાંભળી રહ્યો. ગુપ્તાજીએ થોડું વિચાર્યું હોય તેવું લાગ્યું. પછી તે બોલ્યા, ગણેશ, તું જો કહેશો, ભાઈ મેં તો ધર્મ ધ્યાનનો આદમી લાગુ હું, બીજા મને સમજ ન આવે. આ વારે વારે શ્રી હરિ બોલે છે ને એટલું જ નથી સમજાતું, તારે તો એની સાથે રોજનો સંબંધ છે. બિહારી, એક વાત સમજી લે, આપણો આ દેશના તમામનો સીધો

સંબંધ બ્રહ્મ સાથે છે. મેં કહ્યું તેમ આપણે મુક્તિના સંતાનો છીએ. આ દેશ અધ્યાત્મ પર ટકે છે, ધર્મ પર નહીં. આ કહીને અટકીને ગુપ્તાજીનો હાથ પકડતા ફરી કહ્યું, તારા શ્રીહરિ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. ઈશ્વરને અહીં જન્મ લેવો પડે છે. આપણી સાથે, આપણી જેમ, આપણી વચ્ચે રહીને આપણા સુખ દુઃખ અનુભવવા પડે છે. મા પાસે હાલરડા સાંભળીને ઈશ્વર અહીં મોટો થાય છે. જે દેશની માતાઓ બાળકના લોહીમાં પર બ્રહ્મનો સંદેશ સિંચતી હોય તે દેશને ધર્મ અને નિષેધનો દેશ કેમ કરીને ગણવો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સાંભળ, તું તો વેપારી છે, ભણ્યો છે, જરાક વિચાર તો સમજાશે કે આ દેશના અભણ અને નાનામાં નાના માણસને પણ ખબર છે કે પોતે સ્વયં બ્રહ્મનો જ હિસ્સો છે. નાનકડા બાળકથી માંડીને વૃદ્ધો સુધી દરેકને જ્ઞાન છે કે આ જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે અને ત્યાં જ લય પામે છે. આ જ્ઞાન આપણા લોહીમાં છે. ગુપ્તાજીએ દલીલ કરી, મનને તો ધર્મ કે નિયમ પાલના હૈ. ગણેશ, તું બી તીન બાર ના ધોઈને પૂજા કરતા રહે હે. હવે શાસ્ત્રીજીનો સ્વર બદલાયો. તેમણે એક પછી એક સ્પષ્ટ શબ્દો ઉચ્ચારીને કહ્યું, બિહારી, નિયમો તો છે, મોટાભાગના નિયમો સાંસ્કૃતિક નિયમો છે. જીવનને સ્વસ્થ અને સારું બનાવવા એ ઘડાયા અને ધર્મમાં તેનો સમાવેશ કરાયો. અમે બ્રાહ્મણોએ કેટલુંક અનુચિત સર્જ્યું અને કર્મકાંડમાં તમને ખેંચ્યા, એ બધું જવા દે. મારું કહેવું એટલું જ છે કે તારું મન કહે તે કર, મગજ કહે તેમ ન કર. આપણે હજારો વર્ષોથી આમ જીવતા આવ્યા છીએ, એટલે જ આપણો ધર્મ પૂજા પાઠ અને યમ નિયમની ક્યાંય ઉપરનો છે. મહાપંડિતો પણ એનો પાર પામી નથી શકતા. એટલે જ હું કે તું તો વધુ શું સમજી શકીએ, આ તો મને સમજાય છે તેવું તને કહ્યું. ગુપ્તાજીએ કહ્યું, ઠીક, વૈસે કરેંગે. તે બંનેની વાત શામાંથી નીકળી હતી તે મને ખબર ન પડી. સાંજે પાર્વતીમાએ હિન્ની ટોલાથી માણસોને બોલાવીને ભજન કરાવ્યા, પ્રસાદ વેચ્યો. શંકરના મંદિરના ચોગાનમાં અનેક દેવતાઓને નિમંત્રતા ભજનોની લાણ થઈ. હું સાંભળતો રહ્યો. પાર્વતીમાં અને ગુપ્તાજી વિદાય થયા ત્યારે શાસ્ત્રીજીએ ફરી ગુપ્તાજીને કહ્યું, બિહારી, ધર્મની નથી એટલી ચિંતા મને સંસ્કૃતિની છે, આપણી જીવન રીતિની અને પરંપરાઓની છે, આપણી શ્રદ્ધાની, જીવન પ્રત્યે જોવાની આપણી લઢનની જેટલી ચિંતા મને છે તેટલી બીજી કોઈ વાતની નથી. તમે સાંભળી રહ્યા

આ દેશને આ પ્રજા વિદેશી શાસકોને જીરવી ગયા. પરધર્મોને પણ તેમણે આવકાર્યા. પણ હવે જે સાંભળું છું, જોઉં છું, આનાથી ડર લાગે છે. હવે આપણી જીવન દ્રષ્ટિ બદલવાના પ્રયત્નો થાય છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ આ જશે તો આ દેશ નહીં ટકે. મારી ખરી ચિંતા એ છે, ધર્મ નથી. ગુપ્તાજી કંઈ બોલ્યા નહીં. થોડી વાર મૌન રહ્યા, પછી મસ્તક પર હાથ ફેરવીને બોલ્યા, શ્રી હરિ. અને પાર્વતી માને અને બે રાજસ્થાની માણસોને ચારેક આદિવાસીઓને લઈને ચાલ્યા. એમની જીપ હિરની ટોલા સુધી જ આવી શકી હતી. હવે ત્રણેક ગાંવ ચાલીને જશે. પાર્વતી માને સુપ્રિયાને મળવું હતું. તે કંઈક તરત પાછી આવે તેમ ન હતું. પાર્વતી માં હિરની ટોલા પહોંચી ગયા તેવો સંદેશ લઈને સાંજે માણસ આવ્યો. તેણે કહ્યું કે સુપ્રિયા પણ હિરની ટોલા આવી છે અને બધા ત્યાં રોકાવાના છે. મારી તબિયતના ખબર સુપ્રિયાને પહોંચાડવાના છે, કહી તેણે મને મારી ટપાલ આપી. વિદેશી છાપાવાળું કવર જોતા જ મારું મન આનંદિત થઈ ગયું. લુસીએ લાંબો પત્ર લખ્યો હશે, તે મને યાદ કરતી હશે, કદાચ તેની એકાદ તસવીર પણ મોકલી હશે. તેવું વિચાર તમે ઝડપથી કવર ખોલ્યું. એક સાદા કાગળ પર લખ્યું હતું, ગુરુજી. આગળ શું લખ્યું છે એ કાગળ પર એ તમને જણાવીશ. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી સાથે.

પત્ર મળ્યો અને એ કાગળ પર લખ્યું હતું, ગુરુજી, તમે નિશાળ શરૂ કરી દીધી હશે અને બધા તમને ગુરુજી કહેતા હશે તેવું ડેડી માને છે. તમારી ડાયરી રસપ્રદ હોય છે, વાંચું છું. અગાઉના પત્રમાં તમે સ્વાન મંડળ અને વ્યાજની વાત લખી, તેનાથી હું ખૂબ ઉત્તેજિત છું. હું અચંબામાં ગરકાવું છું. વ્યાજને સ્થાને બે ટપકા હોય તેવું શી રીતે બને તે હું ન સમજું ત્યાં સુધી તમને જણાવીશ નહીં, પરંતુ નીચેના પ્રશ્નોના જવાબ મને તાત્કાલિક લખશો. બીતુબંગા પાસે આનો ખુલાસો મળશે જ. પ્રશ્ન એક, તે ચિત્ર સ્વાન મંડળનું જ છે? પ્રશ્ન બે, જો હા તો આવું ચિત્ર દોરતા તેઓ ક્યાંથી શીખ્યા? ત્રણ, વ્યાજને સ્થાને તેઓ એકને બદલે બે ટપકા કેમ કરે છે? અને પ્રશ્ન ચાર, તે બંને કેટલું ભણ્યા છે? આ પ્રશ્નોના જવાબ મેળવવા મારા માટે ખૂબ જરૂરી છે. તરત જ માહિતી મોકલશો. લિખિતન લ્યુસી. મને હતાશા થઈ કે ક્રોધ આવ્યો તે નક્કી ન કરી શક્યો. મેં માત્ર એટલું નક્કી કર્યું કે લ્યુસીના પ્રશ્નોના જવાબ તાત્કાલિક શોધવાનો પ્રયત્ન હું નહીં કરું. આપમેળે મળશે તો લખીશ. આમાં મારા માનવ સંસાધન વિકાસની તાલીમની, મારા ભણતરની, મારા 18 વર્ષોના વિદેશવાસની નિષ્ફળતા સાબિત થતી હોય તો પણ. તમે સાંભળી રહ્યા છો ધ્રુપટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે આ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. હું આરજે અંજલિ ફરીથી લઈને આવીશ આનો નેક્સ્ટ એપિસોડ, ભાગ 8. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હલ્લો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજી એઆર અને આપ સૌ માટે લઈને આવું છું કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર ડોલર વહુ નવલકથાના અંશો, જેને લખી છે સુધા મૂર્તિએ અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ સુંદર નવલકથાના છેલ્લા અંશમાં આપણે એ વાત સુધી અટક્યા હતા કે શ્યામ ભારત આવ્યો, ત્યાંના હવાફેર અને પાણી બદલાવાથી એને પેટમાં દુખાવો થાય છે અને એનો એક મિત્ર કોલેજનો રવિચંદ્ર, જે ડૉક્ટર બન્યો હતો, ત્યાં એના મળવાના બહાને અને પોતાના દર્દના ઇલાજ માટે તે પહોંચે છે. અને પછી શું થાય છે એ વાત આપણે આજના એપિસોડમાં માણવાની છે. કહે છે ને કે વિદેશ ગમન અને વિદેશની પોતાની જીવનચર્યા એ પાછા સ્વદેશ આવતા ગમે તેટલા તમને લાગણીવશ થઈ અને અપનાવવા જાઓ ત્યારે શારીરિક અને આબોહવાના ફેરફાર તેમ કરવા દેતા નથી. દરેક માટી અને દરેક હવામાનની પોતાની એક ઓળખ હોય છે, એમ લાગણીઓ અને સંબંધોની પણ એક અલાયદી ઓળખ હોય છે. આવા જ સંબંધો વિશેની ચર્ચા કરતી આ નવલકથાના અંશોને હું આપ સૌ સુધી પહોંચાડું છું. તો આવો, હવે સમય થયો છે એક ગીતના વિરામનો. વિરામ બાદ હું આ વાર્તાને, આ નવલકથાના અંશોને આગળ વધારીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર આરજી એઆરની સાથે, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર.

એટલે કે શ્યામ, અને રવિ પણ તેને જોઈને ખુશ થયો. તેના પેટની તપાસ કરતા કરતા રવિએ પૂછ્યું, કેમ ભાઈ, કેવું લાગ્યું અમેરિકા? અમેરિકા સારું તો છે, પણ મારા પેટને માટે એમ ન કહી શકાય. શું તું તેને ઠેકાણે પાડી દેશે? છોકરીઓ જોવાના બહાને ટનબંધ મીઠાઈઓ ઉડાવી છે કે શું? રવિ હસ્યો. બહારનું પાણી હવે પીતો નહીં, માત્ર મિનરલ વોટર જ પીજે. અને હા, લે, આ ગોળીઓ લઈ લેજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને. અને આ નવલકથાના રચયિતા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તારી ફી કેટલી છે? શ્યામે પૂછ્યું. જવા દેને યાર, તારા જેવા ડોલર ડ્યુડ પાસેથી શું હું રૂપિયા લઈશ? ના, તારે ફી તો લેવી જ પડશે. મને આ પસંદ નથી. અમેરિકામાં હું એક વાત શીખ્યો છું, કોઈની પાસેથી મફતમાં કોઈ સેવા લેવી નહીં. એક મિનિટ ચૂપ રહીને રવિએ ખભા ઉલાળતા કહ્યું, ઓકે, તું કહે જ છે તો મારી ફી 100 રૂપિયા. શ્યામે 100ની નોટ તેના હાથમાં મૂકી. ભલે ત્યારે, હવે હું નીકળું. પાછા હવે ક્યારે મળીશું? તારા લગ્ન પ્રસંગે, રવિએ તરત જ કહ્યું. અને જો તે રવિવારે હોય તો જ. સાચું કહું છું, મને નવાઈ લાગે છે કે શા માટે મારે આટલી મહેનત કરવી પડે છે. હું ઇજનેર બન્યો હોત તો વધારે સારું થાત. અમેરિકા વસવાટ તો કરી શકત, કેટલા આરામમાં ત્યાં હોત. અહીંના આ સર્કસથી તો હવે વાજ આવી ગયો છું. જીવનમાં આપણને હંમેશા વિદેશની નીતિ અને વિદેશની લાઈફ સારી લાગે છે, પણ એમાં કેટલી હકીકત છે એ તો ત્યાં પહોંચેલા લોકો જ કહી શકે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

શ્યામ બહાર આવતા મલકાતો હતો. તેને નોકરી અને અમેરિકાનો વસવાટ આ બંને બાબતો એવી હતી કે જે ભલભલાને ઈર્ષા જગાડતી હતી. કૃષ્ણકાંત એક સરાફ હતા અને ધનવાન પણ હતા. એક બે નહીં, તેમની પાસે ત્રણ તો મોટરો હતી. એક દીકરો હતો અને એક દીકરી હતી. એ દીકરી માટે યોગ્ય મુહૂર્તો શોધી રહ્યા હતા. શ્યામ ભારત આવ્યો તે અગાઉ જ તેમણે નીલાબાને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા છે સુધામૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાએ સાંભળ્યું હતું કે કૃષ્ણકાંત ખૂબ જ ધનવાન હતા. પણ કેટલા ધનવાન હતા તે તો જ્યારે તેમના ઘરની મુલાકાત તેમણે લીધી ત્યારે જ તેમને ખબર પડી શકી. શું વિશ્વભરમાં કૃષ્ણકાંતથી વધારે ધનવાન કોઈ હોઈ શકે? તેમણે ખૂબ આદરપૂર્વક અને નિષ્ઠાથી વિચાર્યું. ઘરમાં તેમની પાસે ચાંદીના વાસણો વપરાતા હતા. નાનકડું ઘર મંદિર જેમાં ઘરનો દીવો બિરાજમાન હતા તે પણ ચાંદીનું બનેલું હતું અને તેની કિનારીઓ પર સોનેરી પટ્ટીઓ ચોડી હતી. દેવી લક્ષ્મીના જેના પર ચાર હાથ હતા તેવા આ ઘરની એકની એક દીકરી હતી અનિતા. સાદા શબ્દ

શબ્દોમાં કહીએ તો તે ખાસ દેખાવડી ન હતી, પણ તેનું વર્તન કૂણું અને શિષ્ટ તો જણાયું હતું. વધુ મહત્વની વાત એ હતી કે તેનું શરીર અનેક પ્રકારના અને જાત જાતના કિંમતી દાગીનાઓથી લચી પડ્યું હતું. તેના હાથમાં 16-16 તો સોનાની બંગડીઓ હતી, એટલું ઓછું હોય તો તેમાં વચ્ચે વચ્ચે હીરાની પણ બંગડીઓ હતી, અને ઘણી બધી ચેઇનના ભારથી તેનું ગળું નમી પડ્યું હતું. ખૂબ જ મોંઘી કાંજીવરમની રેશમી સાડી અને ઝળહળતી મોટી બધી સોનેરી કોરથી ચિત્ર સંપૂર્ણ થતું હતું. એવી જ તો બહુ કદાચ નીલાબાને ગમતી હતી, એમના સપનાની રાણી હતી. શું થશે એ વાતને આપણે વિરામ બાદ માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ખૂબ જ યોગ્ય રીતે અંજાઈ ગયેલા નીલાબા અને સુરભીએ વિચાર્યું, જો શ્યામ આ કન્યા પસંદ કરે તો બહુ સારું. કૃષ્ણકાંત નવસારીમાં ચીકુ વગેરેની મોટી વાડી ધરાવતા હતા. નીલાબા, મનહરલાલ અને સુરભીને પણ તેણે તે વાડીએ પધારવા આમંત્રણ આપ્યું. મનહરલાલે તો સીધી ના જ પાડી દીધી. નીલા કશું ગોઠવાય નહીં તે પહેલાં મારે નથી જવું. વળી મારા મનમાં કોઈ આશા કે નિશ્ચિત કામ કરી લેવાની ભાવના સાથે મને આમ ક્યાંય જવું ગમતું નથી. તમારે બંનેને જે કરવું હોય તે કરો, પણ હું તો ત્યાં ચોક્કસ નથી આવવાનો. એક અલગ સ્વભાવ હતો મનહરલાલનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથા અને તેના અંશોને, જેના રચયિતા છે સુધામૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું એટલે કે આરજે એઆર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. કેટલા જૂના વિચારના છો તમે, નીલાબા બબડ્યા. તેમણે આપણને આમંત્રણ આપ્યું છે અને જો જઈશું નહીં તો આપણે તેઓ કેટલા બધા અભિમાની એવું તેઓ ગણશે. હું મારી સાથે સુરભીને લઈ જઈશ. આમ તે બંને નવસારી ગયા અને બે દિવસ રહ્યા અને તેમને મળેલી આગતા સ્વાગતાથી સંપૂર્ણ રીતે ખુશ થતા રહ્યા. પાછા ફરતા વળી તેમને બંનેને એક સુંદર રેશમી સાડીની ભેટ પણ મળી. પાછા ફરીને નીલાબાએ જાહેર કર્યું, આ બે જ દિવસમાં સુરભી અને અનિતા તો જાણે બહેનો જ બની ગઈ છે. પણ આ બધું ઇતિહાસ બની ચૂક્યું હતું. વાસ્તવિક પરિણામ એ હતું કે શ્યામની પસંદગી માટે તૈયાર કરેલી ચાર કન્યાની યાદીમાં અનિતાનું નામ મોખરે મુકાયું. નીલાબાને તો તે જ કન્યા પસંદ પડી ચૂકી હતી. તેમણે શ્યામને કહ્યું, તું સુરભીની સાથે ત્યાં જા અને કન્યા જોઈ લે. અમે તો તેમનું ઘર, વર્તણૂક અને રીત રસમ બધું જોઈ લીધું છે. મને લાગે છે કે દરેક દ્રષ્ટિએ આ પ્રસ્તાવ બહુ સારો છે. તે લોકો નરમ અને સારા માણસો છે અને આટલા બધા ધનના માલિક હોવા છતાં તેનું જરા સરખું અભિમાન નથી. સંબંધોની શરૂઆત તો કદાચ આવી રીતે જ થતી હોય છે, પણ ભવિષ્યમાં એ માણસોની મનની વાત પાછળથી કળાતી હોય છે. શું એવું જ થશે? એ વાત જાણવા તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. ફિર આમ બાત, ફરીથી મળીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બા, મને રિક્ષા માટે 100 રૂપિયાનું પરચુરણ જોઈશે, શ્યામે કહ્યું. ઓરડામાં ગિરીશ હાજર હતો. તેણે હસીને કહ્યું, મોટાભાઈ, અમદાવાદ હજી એટલું ખરાબ નથી. કૃષ્ણકાંતનું ઘર વિજયનગર જ છે. ત્યાં પહોંચવામાં એટલા બધા રૂપિયાની જરૂર નહીં પડે. હા, હું પણ એ સમજુ છું, શ્યામે કહ્યું. પણ આજે હું મારા મિત્ર ડૉક્ટર રવિચંદ્ર પાસે ગયો હતો. તેણે મને પેટને માટે કેટલીક ગોળીઓ આપી અને ખબર છે 100 રૂપિયા ફી લીધી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz અને તેના પર હું આરજે AR આપ સૌને સંભળાવી રહ્યો છું ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા છે સુધામૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ખરેખર ગઈકાલે જ હું પણ તેમની પાસે ગયો હતો. મારું માથું બહુ દુખતું હતું, પણ મારી પાસે તેમના ફીના 40 રૂપિયા જ તેમણે માગ્યા હતા. શ્યામ સ્તબ્ધ બની ગયો. રવિએ તેની પાસે કેમ આટલા બધા રૂપિયાની ફી વસૂલી? સામાન્ય કરતાં બમણાથી એ વધારે? એટલા માટે જ ને કે હું હવે અમેરિકા રહું છું. રવિને લાગ્યું હશે કે હવે શ્યામ તો ડોલરમાં કમાય છે, તો ડાક્ટરી તપાસના બદલામાં 1.5 ડોલર જેટલી જ ફી લેવામાં શું વાંધો? અમેરિકાના ધોરણોની તુલનામાં એ તો કંઈ જ ન કહેવાય. શ્યામને આ બનાવે ઊંડો વિચાર કરતો કરી મૂક્યો. શ્યામને લેવા કૃષ્ણકાંત પોતાની કારને મોકલે છે. ઝળહળતી ટ્યુબલાઇટ સાથે અનિતાના હીરાના કાપ જાણે હરીફાઈ કરી રહ્યા હતા. પણ મીનાક્ષીના આંતરિક ઝળહળાટ પાસે આ ઝળહળાટની કોઈ વિસાત ન હતી. કૃષ્ણકાંત અને પાર્વતી બહેન તેની સામે બેઠા હતા અને પોતાની દીકરી વિશેના તેના નિર્ણય અંગે રાહ જોઈ રહ્યા હતા. એ તો ચોક્કસ લાગતું હતું કે અનિતા કોઈ સામાન્ય છોકરી ન હતી. તેણે BSC ની ડિગ્રી લીધી હતી અને સિતાર પણ શીખી હતી. તેને ભરતકામ, ઇકેબાના, બાતિક અને એવી કેટલી વિવિધ હસ્તકલાઓ પણ હસ્તગત કરી હતી. ઇન્ટિરિયર ડેકોરેશન વિશે પણ તે જાણતી હતી. આમ એક પછી એક વિધાનો થતા ગયા. પણ થોડા જ સમયમાં શ્યામ કંટાળ્યો અને કૃષ્ણકાંતને તેણે સીધું જ પૂછ્યું, જો મારે તમારી દીકરી સાથે એકાંતમાં વાત કરવી છે, શું તેમાં તમને કોઈ વાંધો છે? તરત જ કૃષ્ણકાંતે આ વાત સ્વીકારી લીધી અને જલ્દી જ અનિતા અને શ્યામને એકલા મૂકી દેવામાં અને હવે પછીની વાત જાણવા માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર 90.4 MHz પર. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો.

બંને એકાંતમાં મળ્યા. તેણે કહ્યું, હું જાણતો નથી કે મારા પરિવાર વિશે તમે કશું જાણો છો કે નહીં, પણ હું તમને મહત્વની વાતોથી વાકેફ કરવા માંગુ છું. પહેલું, મારી બહેનના લગ્નની જવાબદારી મારી ઉપર છે. બીજું, અમે ધનવાન નથી. આ બાબતોમાં સ્પષ્ટ રહેવું સારું એમ હું માનું છું. તેણે પૂછ્યું, તમે અમેરિકા રહેવા માંગો છો કે પછી તમે પાછા આવવાનું ગોઠવવા ઈચ્છો છો? તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથાના અંશો રેડિયો પાલનપુર પર આરજે એઆરના સ્વરમાં, જે નવલકથાના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. વેલ, મારે અમેરિકા રહેવું છે, પણ તમારે એ જાણી લેવું જોઈએ કે અમેરિકામાં જીવન એકલવાયું હોય છે. અમદાવાદની જેમ તમે ધારો ત્યાં મિત્રોને મળી શકો તેમ નથી થઈ શકતું. મિત્રો બનાવવાનું આવડતું હોય તો તમે ગમે ત્યાં મિત્રો બનાવી શકો, અનિતાએ જવાબ આપ્યો. બીજી એક વાત, તમે અહીં એક જ દીકરી છો. માતા પિતાને મળવા દર વર્ષે તમારે જો ભારત આવવું હોય તો તે વાત મને પોષાય તેમ નથી. મને નથી લાગતું કે મારે દર વર્ષે અમદાવાદ આવવું જરૂરી છે. દૂર દૂર જેના લગ્ન થયા હોય, દિલ્હી કે કલકત્તામાં પણ, તે બધી છોકરીઓ પણ 2-3 વર્ષે કદાચ આવતી હોય છે. રોજ નથી આવતી કે દર વર્ષે નથી આવતી. ખેર, જો મારા માતા પિતાને મને વધુ વખત કે વારંવાર મળવા ઈચ્છા થતી હશે તો તેઓ પોતે જ ખર્ચ કરીને અમેરિકા આવી શકે છે. એમ લાગ્યું કે અનિતા શ્યામ સાથે ગોઠવાવા બધી રીતે તૈયાર હતી. નીલાબાએ તો તેને તેના વિશે લીલી ઝંડી ક્યારનીએ ફરકાવી દીધી હતી. થોડા વિચાર પછી શ્યામે નિર્ણય લઈ લીધો, અનિતા તેની પત્ની બનશે. અને હવે લગ્ન ગોઠવાવાની સંપૂર્ણ તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. બીજે જ અઠવાડિયે લગ્ન લેવાનું નક્કી થયું. નવા ઉત્સાહથી ઘર ગુંજવા લાગ્યું ને લગ્ન સુધી તૈયારીઓ વગરની દોડધામ

ગુમાવવામાં વધુ સરળતા રહે તે માટે શ્યામે એક ખાનગી ટેક્સી જ રાખી લીધી. લગ્નના ખર્ચ માટે તેણે માતાને 1,00,000 રૂપિયા આપ્યા અને પોતાના 58 વર્ષની જિંદગીમાં આટલા બધા રૂપિયા એક સાથે તેની માતાએ ક્યારેય જોયા ન હતા તેવા નીલાબા તો ખુશખુશાલ થઈ ઉઠ્યા. હવે પછીની વાત આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દીક નીલાબાએ કહ્યું, બેટા શ્યામ, આ કન્યા પૈસા વાળાની દીકરી છે, આપણે તેને ઓછામાં ઓછી 5 ભારે સાડી અને 2 સોનાની ભંગડીઓ આપવી જોઈએ. બા, અમેરિકામાં કોઈ સાડી પહેરતું નથી, બસ 2 સાડી બહુ થઈ ગઈ. પણ હા, સુરભિ, મીનાક્ષી અને તમારા માટે જરૂરથી સાડીઓ લેજો, કેમ કે લગ્નના જુદા જુદા પ્રસંગે તે બધીની જરૂર પડશે ને. નીલાબાએ ખર્ચનો હિસાબ માંડ્યો તો જણાયું કે અનિતા માટે 2 સોનાની બંગડીઓ લેવાના પૂરતા પૈસા બચતા નહોતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં. આ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ છે અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. જ્યારે ખર્ચના પૈસા ખૂટ્યા છે આ વાત તેમણે શ્યામને કહી તો તેણે વધુ પૈસા આપવાની ના પાડી. સોનાના દાગીના ખરીદવાની વાત જ જવા દો બા, અમેરિકામાં અહીંથી પણ વધુ સારી જ્વેલરી મળે છે. પણ નીલાબાને આ વાત ન ગમી. એટલા ધનવાન કુટુંબની છોકરીને તે 2 બંગડીઓ પણ ન આપી શકે, તેથી તેમણે પોતાની જ 2 જૂની બંગડીઓ તોડાવીને નવી ભાતની 2 બંગડીઓ બનાવડાવી જે અનિતા માટે હતી. કોઈએ આ વાત ન જાણી સિવાય મીનાક્ષી.

જે બધું ચાલી રહ્યું હતું તે મનોહરલાલને સહેજે પસંદ નહોતું આવતું. તેમનો અભિપ્રાય હતો કે કોઈ ધનિક સરાફના પરિવારની કન્યાને મન પૈસાની કશી કિંમત નહીં હોય. એટલું જ નહીં, વ્યાજે નાણાં ધીરવાની આખી વાત જ તેમને એક નૈતિક ગુના જેવી પ્રવૃત્તિ લાગતી હતી. તે એ સ્વીકારવામાં તકલીફ અનુભવતા હતા કે અનિતા કદી એક ગરીબ શિક્ષકના ઘર સાથે તાલમેલ બેસાડી શકે. હવે જ્યારે શ્યામ પણ લગ્ન માટે તૈયાર જ થઈ ગયો છે તો તેમાં વચ્ચે ન પડવું હિતાવહ રહેશે એમ તેમણે ધાર્યું. આમ તો એ ચૂપ જ રહેતા હતા, પણ નીલાબા એક જ રીતે ગરીબ શિક્ષકની પત્ની હોવા છતાં લગ્નના માટે જે ખર્ચા કરી રહ્યા હતા તે જોઈને તેઓ વિહ્વળ થઈ ઉઠતા હતા. તેમણે છેવટે જણાવ્યું કે મોટા પરિવર્તનની કરામત કેવળ ડોલરને કારણે શક્ય બની હતી. કોઈની એ પાસે અદ્ભુત કામકાજ કરાવી શકે તેવો આ ડોલર સમર્થ હતો. જીવનમાં તે કરામત દેખાડી રહ્યો હતો. વાતને માણીશું અવિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામ પણ ડોલરનો જાદુ સારી પેઠે જાણતો હતો. અમેરિકામાં પોતે બચાવેલા $3,000 પ્રકાશમાં આનંદથી પોતાની માતાને જોઈને તે પણ ખુશ હતો. હવે નીલાબા પોતાના બધા સગાઓને શર્મિંદા બનાવી શકશે, ઈર્ષાથી સળગતા જોઈ શકશે, તેમની માનહાનિ કોઈ કરી નહીં શકે અને તેમને મનની શાંતિ હરી લે તેવા કોઈ નિવેદનો નહીં મળે. આજ સુધીમાં તે મહેમાનોએ અથવા અન્ય સંબંધીઓએ કરેલા એક એક અપમાનનો બદલો લઈ શકશે. નીલાબા અત્યંત ખુશીનો અનુભવ કરશે. આવા આકર્ષક દ્રશ્યો અને લાંબા સમયથી સેવેલા સ્વપ્ન

હવે સંપૂર્ણ રીતે સાકાર થશે, કેવળ ડોલરની કૃપા દ્રષ્ટિ અને શક્તિના વરદાનથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના રચયિતા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાનો દીકરો અમેરિકા રહેતો હતો અને તેમના દીકરાના પત્ની એક ધનાઢ્ય માણસની એકની એક દીકરી બનવાની હતી. સ્પષ્ટ હતું કે લગ્ન આ ધનના પ્રદર્શન જેવું ભવ્ય રીતે કરવામાં આવશે. આ વાત ધ્યાનમાં લઈને 3 દિવસના મોટા મોટા કાર્યક્રમો લગ્નવિધિ માટે ઉજવવાના હેતુથી ખૂબ જ શણગારાયેલો કાશીરામ હોલ પણ પસંદ થઈ ચૂક્યો. ઓહ, શું સરસ હતી એ ફૂલોની સઘળી સજાવટ અને સુમધુર સંગીતનો જાદુ તો ખરેખર અદ્ભુત જ હતો. રિસેપ્શન તો એટલું ભવ્ય હતું કે તેના વર્ણન માટે શબ્દો જ ન હતા. મોટાભાગના મહેમાન પણ ઈર્ષાના અગ્નિમાં બળી રહ્યા હોવા છતાં ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. આવા લગ્નના માટે ખૂબ વિગતવાર આયોજન કરવાની જરૂર પડે છે અને ખૂબ કામ કરવું પડે છે. બહારનું બધું કામગીરીશે સંભાળ્યું જ્યારે મીનાક્ષી ઉપર ઘરકામનો બધો બોજો મુકાયો હતો. આ વરવહુની જોડી બહુ નજરે ચડતી નહોતી. તેઓ પશ્ચાદ ભૂમાં રહીને સખત મહેનત કરતા રહ્યા જેથી આખો પ્રસંગ સરળતાથી પાર પડે. પણ નીલાબા અને સુરભીની નજરે આ ન ચડ્યું. તેમની નજર તો અનિતા પર જઈને જ અટકી ગઈ હતી. એ જ જીવનનો ઘટનાક્રમ છે. શું થશે એ વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: ટોલર વહુ નવલકથા એ આપ સૌને એટલા માટે હું કહી રહ્યો છું, એટલે કે આજે એ આ રેડિયો પાલનપુર પરથી પ્રસારિત કરી રહ્યો છું. કારણ કે આજે પણ વિદેશ જવાની હોડમાં જે સંબંધોની વાતો હોય છે એ માણવા જેવી તમારે ને મારે એટલા માટે છે કે લાગણીઓ એમાં ગવાતી હોય છે. તો તમને આ નવલકથા કેવી લાગે છે એના પ્રતિભાવ અમને મોકલી આપો 9512-96-88 પર, રેડિયો પાલનપુરના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક, યુટ્યુબ, ગમે તે માધ્યમથી. આ સિવાય તમે અમને સંપર્ક કરી શકો છો રેડિયો ગાર્ડન પર, અમારી સાથે સતત જોડાયેલા રહી શકો છો અને અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંને પર ઉપલબ્ધ છે. આ સિવાય પણ તમારા પ્રતિભાવ અને અમારા કાર્યક્રમો વિશેના અભિપ્રાય અમને મોકલી આપો. ફરી મળીશું આવતા એપિસોડમાં વધુ અંશો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપના સામુદાયિક રેડિયો સ્ટેશન ને.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર.

गुरु गोविंद दोनों खड़े काके लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद दियो बताए। आज गुरु पूर्णिमा ना पावन दिवस है, आपने एक एवं व्यक्ति की बात करवा जा रहा है जे कायदेसर शिक्षक नहीं, जे कायदेसर प्राध्यापक पण नहीं, तो व्यवसाय डॉक्टर से। एक डॉक्टर अने गुरु कई रीते बनी सके? हाँ, ये आपनी आजनी वार्ता में छे। वात जाने एम छे के प्रवीण भाई मेहता पालनपुरना वतनी, मुंबई अभ्यास करे डॉक्टर प्रवीण मेहता बन्या। एमबीबीएस पूरु कर्या पछी एमने गायनेक नो कोर्स कर्यो અને આ કોર્સ પછી તેઓ બોમ્બેમાં મુંબઈમાં સેટ થયા। વિશ્વના સૌથી મોટા ગાયનેક તરીકે એમની ઓળખાણ ત્યારે થઈ જ્યારે એમણે સ્ત્રી નસબંધીના ઓપરેશનમાં ઇનોવેશન કર્યું। માત્ર 4-5 સેકન્ડમાં સ્ત્રી નસબંધીનું ઓપરેશન કરવાની ટેકનિક એમણે બનાવી। જરા પણ એક ટીપું પણ લોહી વહે નહીં એ રીતે ઓપરેશન કરવાની ટેકનિક એમણે બનાવી અને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સ્ત્રી નસબંધીના ઓપરેશન કરવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું નામ નોંધાયું, એમના કામની નોંધ લેવાય। અરે, મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉપર એક દિવસમાં 5,000 મહિલાઓની સ્ત્રી નસબંધી કરવાનું પણ તેમનું ગિનિસ બુકમાં રેકોર્ડ છે। ભારત સરકારના રાષ્ટ્રપતિના સલાહકાર, ભારત સરકારના સલાહકાર અને આપણા બનાસકાંઠાનું ગૌરવ ડૉક્ટર પ્રવીણ મહેતા। આ થઈ આપણા આજના ગુરુ પ્રવીણભાઈની વાત। તમને થશે ગુરુ જેવું તો કંઈ છે નહીં, પણ વાત આગળ વધારતા પહેલા એમના ધર્મપત્ની વિશે પણ વાત કરી લઈએ। એમના ધર્મપત્ની પણ વ્યવસાય ડૉક્ટર, ડૉક્ટર કૌમુદિની એમનું નામ, ડોક્ટર કૌમુદિની અને ડોક્ટર પ્રવીણ મહેતા બંને મુંબઈમાં પોતાની સારવાર માટેનું એક

દવાખાનું અને અહીં તેઓ સારવાર આપે. જેમ જેમ સમય પસાર થતો ગયો ડૉક્ટર પ્રવીણ મહેતાનું નામ વધતું ગયું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી. યુનેસ્કોમાં પણ એડવાઇઝર તરીકે રહ્યા. વસ્તી વધારાની વિસ્ફોટક સમસ્યા માટે સૌથી વધારે જો કોઈએ કામ કર્યું હોય તો તે પ્રવીણભાઈ મહેતાએ. એમના ધર્મપત્ની બાળકોની ડાબી કિડનીના સ્પેશિયાલિસ્ટ. જમણી કિડની માટે તેઓ કશું કહી શકે નહીં. અને બાળક એટલે માત્ર 6 મહિનાની ઉંમર હોય ત્યાં સુધીના જ બાળકની કિડની માટે તેઓ અભ્યાસ કરે અથવા સારવાર કરે. હવે એક તરફ છે દુનિયાના સૌથી મોટા ગાયનેક ડોક્ટર, બીજી તરફ છે દુનિયાના સૌથી મોટા બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર. કુદરતને કરવા એમના ઘરમાં શેર માટેની ખોટ, એમને સંતાન નહીં, અઢળક રૂપિયો, અઢળક નામ, દેશ વિદેશમાં એમની ઓળખાણ. મેં જોયેલા છે એમને, એમને કામ કરતા જોયેલા છે. પતિ પત્નીને મળવામાં પણ 15-20 દિવસ થાય એટલી વ્યસ્તતા. અઢળક રૂપિયો, કોટક એન્ડ કોટક, મહિન્દ્રા કોટક ગ્રુપ સાથે એમના સંબંધો, એ પરિવારમાં એમનું એમની દીકરીઓના લગ્ન થયેલા, પાલનપુરનું વિદ્યા મંદિર ટ્રસ્ટ એ પરિવાર સાથે તેઓ સીધા સંકળાયેલા. એમને સંતાન નહીં. છેવટે એક વર્ષ એવું આવ્યું, એક દિવસ એવો આવ્યો કે જે એમણે નક્કી કર્યું કે આપણે સંતાન નથી, પણ જેમનું કોઈ નથી એ આપણા સંતાન થશે. મૂળ વતન ગુજરાત, ગુજરાત તરફ એમણે નજર દોડાવી. ગુજરાતમાં શૈક્ષણિક રીતે અને ભૌગોલિક રીતે સૌથી ઓછી સુવિધા ધરાવતા જિલ્લા વલસાડ, ડાંગ અને નવસારી. તમે એને શહેર જોયા હશે, શહેર જોઈને તમે એ જિલ્લાના ગામડાઓની પરિસ્થિતિ નક્કી ન કરી શકો. આ ગામડાઓમાં ગામડે ગામડે ફરી જે બાળકો શાળાએ નથી જતા એવા બાળકોનો સર્વે કરી એ વિસ્તારમાં સૌથી વધુ ભણેલા વ્યક્તિને સારા પગારથી નોકરી રાખી, ત્યાં જે મિલિટરીના તંબુ હોય છે એવા જે ગામમાં શાળા ખોલવામાં આવે, એક ઓરડાની જરૂર હોય તો એક તંબુ, બે ઓરડાની જરૂર હોય તો બે તંબુ, પાણીની સુવિધા, બ્લેકબોર્ડની સુવિધા, વિદ્યાર્થીઓને બેસવા માટે આસનની સુવિધા, તમામ પ્રકારની સુવિધાઓ, આવી 1-2 નહીં 242 શાળાઓ સરકારનો એક પણ રૂપિયો લીધા વગર અને દીકરી ભણાવવાનું ફરજિયાત છે. અત્યારે હું એ સમયની વાત કરું છું જ્યારે 1999 વર્ષની સમયમાં દીકરીઓને ભણાવવા માટે આટલી બધી સરકારશ્રીની જાગૃતિ નહોતી કે લોકો પણ આટલા જાગૃત. એ 252 શાળાની અંદર લગભગ 801 જેટલા વિદ્યાર્થીઓ અને 44 જેટલા શિક્ષકો, જેમને ભણાવવાનું કઈ રીતે એ તો શીખ્યા જ નથી. એક ગુરુ તરીકે એમણે કેવું વર્તન કરવું જોઈએ આ માટે એમણે વિશેષ વ્યક્તિઓ, વિશેષ સંસ્થાઓ અને અનેક લાખો રૂપિયાની ફીસ ભરીને એમના આ શિક્ષકોને ટ્રેનિંગ આપી કે સારા ગુરુજી કઈ રીતે થઈ શકાય અથવા શું કરવાથી વિદ્યાર્થી પ્રિય ગુરુજી બની શકાય. 242 શાળાઓ, 800 વિદ્યાર્થીઓ અને 42 કરતાં વધુ શિક્ષકોને રોજીરોટી આપનાર, ખાવાનું આપનાર, શિક્ષણ આપનાર બનાસકાંઠાના આપણા નરરત્ન અને બનાસકાંઠાનું ગૌરવ જેવા પ્રવીણ મહેતાને ન ભૂલી શકીએ. આજે એક પ્રસંગ યાદ કરું મને ગમશે. ડૉક્ટર પ્રવીણ મહેતા એમના બૂટ પહેરવા માટે પાછળ આંગળી ન નાખવી પડે એ માટે ચાંદીનો ચમચો રાખતા. એક વખત થયું એવું કે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઈ એક ગામમાં એક વ્યક્તિને મળવાનું હતું. ધોમધખતી ગરમી અને જ્યારે એમણે જોયું કે આ વ્યક્તિ ઉઘાડા પગે એમને મળવા આવી રહ્યો છે ત્યારે ડૉક્ટર પ્રવીણ મહેતાએ એની સાથે વાત તો કરી, પણ જતા જતા હું સાક્ષી છું આ ઘટનાનો કે જતા જતા એને પોતાના બૂટ અને એમને મનમાં એવું કદાચ થયું છે કે આ માણસ ચાંદીના ચમચા વગર બૂટ કઈ રીતે પહેરશે, તો બૂટ પણ આપ્યા અને સાથે ચાંદીનો ચમચો પણ આપ્યો. એવા પ્રવીણ મહેતા સાચા ગુરુ, સાદા ગુરુ, સરળ ગુરુ, સહજ ગુરુ. આજના દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના જોડા જ નહીં પણ ચાંદીનો ચમચો પહેરવા માટે આપનાર, માત્ર કપડાં જ નહીં કપડાં સાથે શિક્ષણ અને ખોરાક આપનાર આટલા વિદ્યાર્થીઓને જમાડવાનું બે ટાઈમ, એમના કપડાં, એમના અન્ય ખર્ચા, એમની સારવાર, આ બધું જ ડૉક્ટર પ્રવીણ

0: મૂળચંદ્ર મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા સંચાલિત થતું. આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે એક દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજથી 6-1 વર્ષ પહેલા પ્રવીણ મહેતાનું નિધન થયું છે. કૌમુદીની મહેતા પણ પોતાની ઉંમરના કારણે છેક ગુજરાત સુધીની વ્યવસ્થા જાળવી શકતા નથી. આ કારણે તેમણે આ કામ અત્યારે ધારાવીની ઝૂંપડપટ્ટીમાં મુંબઈમાં જ શરૂ કર્યું છે. રેડિયો પાલનપુરનો અવાજ સાંભળીને જે કોઈ પણ વ્યક્તિ ડાંગ, નવસારી કે વલસાડ જિલ્લાની આ શાળાઓ માટે કામ કરવા તત્પર હોય તો ચોક્કસથી કૌમુદીની પ્રવીણચંદ્ર મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એ કામને આગળ ધપાવવા માટેની તૈયારી છે. અને આવા હજારો બાળકો અને અનેકો વ્યક્તિઓને પ્રેરણા આપનાર, પોતાનું એક પણ સંતાન નથી તો હજારો વિદ્યાર્થીઓના ગુરુપદે સ્થાપિત થનાર પ્રવીણભાઈ મહેતાને યાદ કરી, રેડિયો પાલનપુર તેમના અંતિમ દિવસોને યાદ કરી તેમના જીવને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે. આ અને આવા અનેક જીવતી વાર્તાના પ્રસંગો લઈ હું ડૉક્ટર ભાવેશ પંડ્યા આપની સમક્ષ આવતો રહીશ. સાંભળતા રહો તમારો, મારો, આપણા સૌનો અવાજ રેડિયો પાલનપુર.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.

સૈનિકોની એક ટીમને 3 મહિના માટે મેજર આગેવાની હેઠળ હિમાલયની બોર્ડર ઉપર નિયુક્ત કરવામાં આવ્યા. હવે નિમણૂકના આદેશ મળતા જ ટીમ પોતાની ફરજના સ્થળે હાજર જવા માટે નીકળી પડી. રસ્તો બહુ જ કઠિન હતો અને આ રસ્તામાં ટીમના સભ્યોને ચા પીવાની બહુ ઈચ્છા હતી, પણ આ પર્વતમાળા પર ચા મળે ક્યાં? રસ્તામાં એમણે એક નાના ઢાબા જેવું કંઈક દેખાયું. આંખો ઝીણી કરીને જોયું તો એ ચા નાસ્તા માટેની જ એક નાની દુકાન હતી. દુકાનને દૂરથી જોઈને થાકેલા સૈનિકોના ચહેરા પર રોનક આવી ગઈ. દુકાન પાસે આવીને જોયું તો ખબર પડી કે દુકાનને તો તાળું મારેલું છે. એક સૈનિકે તાળું તોડીને જાતે ચા બનાવવાની વાત કરી. મેજરને આ વાત અનૈતિક લાગી, પણ ટીમના બધા સભ્યો લાંબી મુસાફરીથી થાકેલા હતા અને ઠંડી પણ ખૂબ હતી, એટલે મેજરે છૂટ આપી. આ લોકો તાળું તોડીને અંદર ગયા. સદનસીબે ચા બનાવવાનો બધો જ જરૂરી સામાન અંદર હાજર હતો. ઇવન નાસ્તા માટેના બિસ્કિટ પણ હતા. ચા નાસ્તો કરીને વિદાય લેતી વખતે મેજરે એના પાકીટમાંથી 1000 રૂપિયા કાઢીને કાઉન્ટર પર મૂકી દીધા. એ ઉડી ન જાય એટલે એના માટે વજન પણ મૂક્યું. સૈનિકોની આ ટીમ પોતાના બધા જ ફરજો નિભાવીને જ્યારે 3 મહિના પછી પાછી ફરી રહી હતી ત્યારે તેઓ ફરી આ ચાની દુકાન પર રોકાયા. ત્યાં તેમણે એક વૃદ્ધ દાદા જોયા. વૃદ્ધ દાદા દુકાનમાં જ હતા. સૈનિકો એમની જોડે વાતે વળગ્યા. દાદાએ પોતાના જાત જાતના અનુભવ અને ભગવાનની વાતો કરી. એક સૈનિકે કહ્યું કે દાદા, આ ભગવાન જેવું કંઈ હોતું નથી. જો ભગવાન હોય તો આવી વૃદ્ધા અવસ્થામાં તમારે કંઈ આવું હેરાન થવું પડતું? ત્યારે દાદાએ કહ્યું, ના હો સાહેબ, ભગવાન તો છે જ. તમને હું મારા અનુભવની એક વાત કરું. આજથી 3 મહિના પહેલા મારા છોકરાનો એક્સિડન્ટ થયો હતો, એટલે દુકાન બંધ કરીને મારે ફટાફટ હોસ્પિટલ પહોંચવું પડ્યું. હવે દવા માટે મારી પાસે પૈસા ન હતા અને એ પરિસ્થિતિમાં જ્યારે હું દુકાને આવ્યો ત્યારે દુકાનનું તાળું તૂટેલી જોઈને મને ધ્રાસકો લાગ્યો. અંદર જઈને મેં જોયું તો બધો જ સામાન સહી સલામત હતો અને એ ઉપરાંત 1000 રૂપિયાની નોટ પડી હતી. હવે આ 1000ની નોટ જોઈને મેં ભગવાનને ખૂબ આભાર માન્યો અને સાહેબ, તમે નહીં માનો પણ એ પૈસાના લીધે મારો છોકરો બચી ગયો. હવે તમે જ કહો કે આ 1000 રૂપિયા ભગવાન જ મૂકીને ગયા હશે ને, બીજું તો કોણ આવે? ત્યારે બધા જ સૈનિકોની નજર મેજર ઉપર હતી અને એ મેજરે આંખના ઈશારાથી આ બધા સૈનિકોને કહ્યું કે કંઈ જ બોલવાનું નથી. ત્યારે બધાએ વિદાય લેતી વખતે દાદાને કહ્યું કે હા દાદા, તમે સાચા છો, ભગવાન તો છે જ, અને જ્યારે જ્યારે જેને જેને જરૂર પડે છે ત્યારે એ એમની મદદ ચોક્કસ કરે છે. દોસ્તો, આપણે આપણા કોઈ કામ દ્વારા બીજા કોઈના ક્યારે ભગવાન બની જઈએ છે એની ખબર જ નથી પડતી. આપણને એવું લાગે કે આપણું કરેલું કામ ખૂબ નાનું છે, પણ આ નાનું કાર્ય ક્યારેક કોઈના જીવનનું ખૂબ જ મોટું કાર્ય કે ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી બની શકે છે. તો આવા જ કાર્યો કરતા રહો, ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર। સૂર્યઘર
2: અભી અલવિદા મત કહો।

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઈટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે, એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી. તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા

0: રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ WhatsApp કરો 9512968 88 પર, કે પછી સોશિયલ મીડિયા

0: फेसबुक एक्स के इंस्टाग्राम आईडी पर संपर्क करो
1: अने तमे व्हाट्सएप पण करी शको छो 9596688 पर अमारी साथे जोड़ाओ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો
0: મસ્ત રહો વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PMSuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે.

0: પાલનપુર તમે સારું લખો છો તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો પરંતુ હા એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ મસ્ત રહો વ્યસ્ત રહો સાંભળતા રહો
0: રેડિયો

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512966688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અને આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે હું તમને ગુજરાતમાં આવેલ એવી જગ્યા પર લઈ જવાની છું જ્યાં માનતા પૂરી કરવા માટે લોકો રાત્રે અંધારામાં મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને પણ પહાડ ચડતા હોય છે. હા, હું વાત કરી રહી છું ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં અંબાજી જવાના રસ્તે જલોત્રા ગામ નજીક આવેલ ગુરુના ભોખરાની. આ પવિત્ર જગ્યાએ ગુરુ ધુંધલીનાથની 32 મણ વજનની મૂર્તિ છે, જે 1942 મોતીરામ ગુરુએ બનાવરાવી હતી. કહેવાય છે વર્ષો પહેલા આ મૂર્તિને નજીકના 5 ગામોના લોકોએ મળી 7 કલાકમાં ગુરુના ભોખરા ઉપર આવેલ ગુરુની ગુફામાં પહોંચાડી હતી. અને આ કામ સ્વયં ગુરુ ધુંધળીનાથે ગુરુ મોતીરામનું રૂપ ધારણ કરીને સંપન્ન કર્યું હોવાનું પણ મનાય છે. આ સંદર્ભે એવી લોકવાયકા છે કે વર્ષો પહેલા ગુરુ ધુંધળીનાથે આ ભોખરા ઉપર રહીને અઘોર તપ કરી સિદ્ધિ હાંસલ કરી હતી. ગુરુના ભોખરાની આસપાસના ગામોના લોકો દર્શન કરવા તેમજ માનતા પૂરી કરવા આ કપરું ચઢાણ પણ ચડતા હોય છે. પરંતુ ત્યાં પહોંચવું કેવી રીતે ને કેમ વધારે રાત્રે જ લોકો અહીં ચડે છે એ જાણવા માટે જોડાયેલ રહો મારી સફરમાં. અને આ જગ્યાનો ફૂલ વ્લોગ મળશે તમને મારી યુટ્યુબ ચેનલ પર. મળીએ ફરીથી ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યુંકી સફર અભી બાકી હે મેરે દોસ્ત.

હવે લોકોને પૂછ્યા બાદ જાણવા મળ્યું કે જેઠ મહિનાના 4 સોમવારે અહીં દૂર દૂરથી લોકો બાધા માનતા પૂરી કરવા માટે તેમજ પહેલા પુત્ર પ્રસંગે લોટનો પ્રસાદ ચડાવવા માટે આવતા હોય છે. જેઠ મહિનાની અત્યંત ગરમીને સહન ના કરવી પડે તે માટે ભક્તો રાત્રિથી ચડવાનું શરૂ કરી દે છે. મોટા પથ્થરો ખાડા ટેકરા વાળું આ ચડાણ બિલકુલ સહેલું નથી, પરંતુ ગુરુનો સાચ અને મહિમા એટલો છે કે ભલભલા લોકો ગુરુનું નામ લઈને પહાડ ચડી જાય છે. વચ્ચે વચ્ચે તમને સાંકળ બાંધેલ લોખંડની સીડીઓ પણ જોવા મળશે. વર્ષો પહેલા તો પાણીની સુવિધા પણ નથી, પરંતુ હવે નજીકના ગામો દ્વારા ઉપર 2-3 જગ્યા પર પીવાના પાણીની સુવિધા, સુવાની સુવિધા તેમજ ચાની સુવિધા પણ મળી રહે છે. ગુરુના બોખરા ઉપર જવાના 2 રસ્તા છે, એક તરફ કર્માવદની તળેટી તેમજ બીજી તરફ પાણિયારી ગામની તળેટી. રસ્તા પર આવતા તીર માર્ગદર્શક તો બનતા હોય છે, તો પણ જો તમે પ્રથમવાર જતા હોય તો ત્યાં જવાનો સમય રસ્તો બધું લોકલ કે ગાઈડને પૂછીને જોડે રાખીને જાણીને જ જવું. હવે આટલું કપરું ચડાણનો થાક ગુરુના દર્શન કરીને દૂર તો થઈ જ જાય છે, સાથે આટલી ઊંચાઈ પર બેસીને સૂર્યોદય જોઈને મન મંત્ર મુક્ત પણ થઈ જાય છે. જય ગુરુદેવ. મળીએ આવતા સફરમાં, અને આ જગ્યાનો ફૂલ બ્લોગ મળશે તમને મારી યુટ્યુબ ચેનલ પર. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર. ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

હમણાં ઉત્તરાખંડ કેદારનાથના દર્શન કરવા ઘણા ભક્તો પહોંચ્યા છે, પરંતુ હું તમને એમ કહું કે ગુજરાતમાં પણ એક પૌરાણિક કેદારનાથ ટેમ્પલ છે, જ્યાં તમે પહાડ ચડીને અને ટ્રેક કરીને જ પહોંચી શકો, તો તમે માનશો? તો ચાલો આજે તમને લઈ જાઉં ગુજરાતમાં આવેલ જેસોર હિલ્સ પર બિરાજમાન કેદારનાથ મહાદેવના દર્શન કરવા. ચોમાસામાં જ્યાં સ્વર્ગની અનુભૂતિ થાય, નદી તળાવ ઝરણા ઝાડ પાનનો સંગમ જ્યાં મળે, જ્યાં ધ્યાન મગ્ન ઘણા સાધુ સંતો જોવા મળે એવો આ માહોલ. એમ તો ગુજરાત રાજ્યમાં જેસોર હિલ સૌથી વધુ ઊંચાઈ પર આવેલું બીજા નંબરનું સ્થળ છે. શ્રાવણ મહિનામાં તેમજ શિવરાત્રિમાં હજારોની સંખ્યામાં અહીં ભક્તો દર્શનાર્થે આવે છે. ચોમાસું તેમજ શિયાળો બેસ્ટ વેધર છે આ જગ્યાની મુલાકાત માટે. અમદાવાદથી આશરે 4 કલાક થાય જ્યાં પહોંચતા અમીરગઢ તાલુકામાં આવેલા કેદારનાથ મહાદેવના દર્શન કરવા તમે પાલનપુર ઇકબાલગઢ થઈને પહોંચી શકો છો. વધારે માહિતી માટે જોડાયેલા રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હૈ મેરે દોસ્ત.

હવે આજે તમને જે જગ્યાની સફર પર લઈ જવાની છું એ સિરિયસલી બહુ જોરદાર છે. તમને આ સફરમાં જંગલ, ઝરણા, પહાડ, ગુફા અને ગુફામાં સિક્રેટ પાણીનો ધોધ અને બીજું ઘણું બધું જોવા મળશે. હું વાત કરી રહી છું કરબેશ્વર મહાદેવની ગુફાઓની, જે આવેલી છે અત્યંત રમણીય જગ્યા પર. બનાસકાંઠાના છાપરા ગામથી ટ્રેકિંગની શરૂઆત થાય. વરસાદની ઋતુમાં જ્યાં જમીનના પટ્ટા પર નદી જીવંત થાય, એને પાર કરી જંગલોથી થઈ નદીઓ તરી પહાડ પાર કરવાનો હોય અને પછી તમે પહોંચો આ ગુફાઓ સુધી. ગુજરાતમાં આવેલ આ બનાસકાંઠા જિલ્લાને વર્ષા ઋતુની કુદરતી બક્ષિશ છે. અહીંયા આવેલા સ્થળો એક્સપ્લોર કરવા લાયક છે, પરંતુ આ બધી જગ્યાઓએ લોકલ ગાઈડ કે એક્સપર્ટ વગર જવું હિતાવહ નથી. તેથી તમને ક્યારે આ કરબેશ્વર મહાદેવની ગુફાઓ સુધી ટ્રેક કરવાનું મન થાય તો છાપરા ગામના લોકલ્સનો સંપર્ક કરી શકો છો. ચાલો આવી યુનિક એન્ડ સુંદર ટ્રેકિંગ પ્લેસની જાણકારી હું લાવતી રહીશ. તમે જોડાયેલા રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યુંકી સફર અભી બાકી હે મેરે દોસ્ત.

આજે હું તમને એક એવી જગ્યા પર લઈ જવાની છું જ્યાં પહોંચતાની સાથે જ એ જગ્યાની ખૂબસૂરતી તમારા સુધી પહોંચી જશે, જ્યાંનો રસ્તો તમને બે ઘડી રોકવા પર મજબૂર કરી દેશે. હું વાત કરી રહી છું પાણિયારી આશ્રમની. પાલનપુરથી લગભગ 18 કિલોમીટર દૂર જલોત્રાથી આગળ મુમનવાસ નજીક પડે પાણિયારી આશ્રમ. ત્યાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા ડુંગર ઉપર વૃક્ષોની લીલી ચાદર પથરાઈ જાય, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે, જ્યાં વરસાદના આગમનથી ઝરણા અને ધોધ ઉમટી પડે એવી આ અલૌકિક જગ્યા. જ્યાંથી નજીક ગુરુ ધુંધલીમલ મહારાજનો ભોંકરો આવે, જ્યાંનું ચડાણ ઘણું કપરું, પરંતુ માનતા માનેલ ઘણા ભક્તો આ મુશ્કેલ ચડાણને પણ પાર કરે છે. માનતા પૂરી કરી ભોજન માટે લોકો અહીં ભેગા થતા હોય છે. આ સુંદર રમણીય જગ્યામાં રહેવા તેમજ જમવાની પણ વ્યવસ્થા છે. વિચારી ન શકાય એટલી ખૂબસૂરતી આ જગ્યાને મળેલ છે. આ જગ્યા સાથે જોડાયેલ ઇતિહાસની પણ વાતો કરીશું આવતા વિડીયોમાં. જોડાયેલ રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

મોગલોના ત્રાસથી આ વિસ્તારની રાણીઓએ દેહ ત્યાગ કર્યો હતો અને તેથી જ આ જગ્યાનું નામ રાણી ટૂંક પડ્યા હોવાનું પણ મનાય છે. તો ચાલો તમને લઈ જાઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા તાલુકાના રાણોલ ગામ નજીક આવેલ સ્થળ રાણી ટૂંક. વરસાદી ઋતુમાં જ્યાં વનરાજી ખીલી ઉઠે, સીડીઓ ચડીને જ્યાં પહોંચી શકાય, ત્યાં પર્વત પર આવેલ છે આમલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર. આટલી ઊંચાઈથી નજીકના ગામનો માહોલ જોઈએ એટલે મસ્ત જ લાગે. રાણી ટૂંક વરસાદ ઋતુમાં બનાસકાંઠાના અદ્ભુત સ્થળોમાં સ્થાન પામે છે, પરંતુ આ વરસાદી સ્થળોને સાચવવાની જિમ્મેદારી પણ આપણી જ હોવી જોઈએ. ચાલો ફરી મળીશ એક નવા સફર સાથે. જોડાયેલા રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.
1: હેલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આજે યાર, અને આપ સૌ માટે લઈને આવું છું આપના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર હકારાત્મક વાતો, પ્રસંગો, સાચી ઘટનાઓ. કારણ કે આ બધી જ ઘટનાઓ અને વાતો દ્વારા આ લોકવાયકાઓથી ચાલી આવતી આપણી સનાતન સંસ્કૃતિ, માનવીય સંસ્કૃતિ, જેમાં સંવેદનશીલતા હોય, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યનો મુદ્દો છે. ઘરઆંગણે આવેલા કોઈ ભિક્ષુકને પણ આપણે સંવેદનાથી કંઈક ને કંઈક આપીએ છીએ. ક્યારેક ના પાડીએ તો માફ કરશો એવું કહીએ. આમ તો આવેલાને શું માફી આપવા માટે આપણે કહેવું પડે, પણ એ જ આપણી સંસ્કૃતિ, પારિવારિક, સામાજિક રીત રિવાજ અને આપણી સુંદર મજાની સંવેદનશીલતા છે. અને આવી કેટલીક વાતો તમારા સુધી આ રેડિયોના માધ્યમથી પહોંચાડી, પરિવારમાં અને તમારા જીવનમાં પણ કોઈકને કહી શકાય તેવી સુંદર મજાની વાતોનું ભાતો આપવાનો નાનકડો પ્રયાસ હું કરતો હોઉં. વાર્તાઓ ક્યારેક તમે મોકલો છો, મેં ક્યાંક સાંભળી હોય છે, ક્યાંક મને કોઈએ મોકલી હોય છે, કે પછી મેં ક્યાંક વાંચી હોય છે. ક્યારેક કેટલાક પ્રસંગો અને અનુભવો આપણી આજુબાજુ થતા હોય છે, સત્ય હોય, હકીકત હોય. તો કેટલાક લોકોને આવા અનુભવ થયા છે એ મારી સાથે વહેંચ્યા, અને એમાંથી આ સુંદર વાતોને હું આપ સૌ સુધી પહોંચાડું છું. અને એટલે દર વખતે મારા શોમાં તમને એક ઇજન હોય છે, તમે પ્રતિભાવ મોકલો, તમે વાંચેલી કોઈ વાત મોકલો, વાંચન વિચાર વર્તુળની ઓનલાઈન બેઠકમાં પણ તમે ભાગ લો, અમારા અંતાક્ષરીના શોમાં પણ તમે જૂના અને સમય અને પ્રસંગોને ઉચિત હોય તેવા ગીતો ગાઓ, મનને પ્રફુલ્લિત કરો, હકારાત્મક ખુશીઓ વહેંચો, ગમતાનો ગુલાબ કરો. તમે તમારી વાતો અને પ્રસંગોને પહોંચાડો, આ માટે કમ્યુનિટી ફિલ્ડ વર્કર વોલેન્ટિયર એની પણ અમે એક સુંદર મજાની જાહેરાત આપ સૌ માટે કરી છે. આ બધી વાતો તો હું અંતમાં પણ કરીશ, પરંતુ આજે મારે આવા જ એક શ્રોતા છે જે સીટી રાજપૂત તરીકે મને સતત એમનું નામ બસ આ જ યાદ છે એ મોકલતા રહે છે,

વાતો, અનુભવો અને સત્ય ઘટનાઓ. વડીલ છે અને એમને મોકલેલી એક સુંદર મજાની સત્ય ઘટના મારે તમને હવે કહેવાની છે આજના શોમાં. અને તમે આ વાર્તાને સાંભળવાના છો, લાઈફને રિચાર્જ કરો વિથ આઉટ ઓફ બોક્સ થોટ્સ એ શ્રેણીના ભાગરૂપે. ચાલો માણીએ એક સુંદર મજાની વાર્તા, પરંતુ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સત્ય ઘટના સીટી રાજપૂતે મોકલી આપેલી. ઘટના રાત્રિના સમયની છે, મોડી રાતનો સમય, એટલે કે લગભગ 3 વાગ્યાનો સમય. ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન, તેના ઉપર ઘડિયાળના ટકોરા 3 થયા, એટલે કે 3 વાગ્યા. અને પ્લેટફોર્મ પર ચારેય બાજુ લોકો સૂતા હોય છે. તેની વચ્ચે એક 78 વર્ષના વડીલ બેઠા છે. સફેદ ધોતી એટલે કે લુંગી ટાઈપ એમનું પહેરણ છે અને શર્ટ છે. હાથમાં વાંસની એક ટોપલી અને જેમાં ગરમા ગરમ ઇડલીઓ ભરેલી હોય છે. રાત્રિના 3 વાગ્યાના સમયમાં ગરમા ગરમ ઇડલીઓ તમે સાંભળી રહ્યા

0: तो रेडियो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर आरजे एआरनाथ वर्मा एक सुंदर मजानी सत्य घटना हकारात्मक वार्ता ने नाम तुम्हारे सब आपवानो छे। आओ वार्ता ने माणिए। अने वडील डोसा बूमो पाड़े छे, इडली गरमा गरम इडली, इडली गरमा गरम इडली, एक रुपयो मात्र एक रुपयो, પણ કોઈ ખરીદતું નથી। વર્ષ 2026 ચાલે છે, એક રૂપિયામાં તો ચોકલેટ પણ હવે તો નથી મળતી, તો ઇડલી ક્યાંથી? લોકો હસે છે અને એમ સમજે છે કે આ કોઈ પાગલ છે, મજાક કરી રહ્યા છે, કારણ કે એક રૂપિયામાં ઇડલી। અને પણ આવી રીતે રાત્રે 3 વાગે આવી રીતે જાહેરમાં બૂમો પાડીને કોઈ વેચતું હોય, શક્ય જ કેવી રીતે? કોઈ ખરીદી નથી રહ્યું એટલે વધારે કહે છે કે મારું નામ અરવિંદ છે, હું એક આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની એક ખ્યાતનામ કંપનીમાં કામ કરું છું અને નાઇટ શિફ્ટ પતાવીને ઘરે જઈ રહ્યો હતો। એસી ગાડી હતી, ભૂખ પણ લાગી હતી, પણ સ્ટેશનના સ્ટોલ પર ઇડલીનો ભાવ 50 રૂપિયા। અમને વાર્તા મોકલનાર સીટી રાજપૂતના મિત્ર કે જેમણે આ અનુભવ એમને કહ્યો હતો તે અરવિંદ છે અને એ એમને કહે છે કે હું આઈટી કંપનીમાં નોકરી કરું એટલે મારે રાતની શિફ્ટ હોય વિદેશની બીજા દેશો સાથેની, અને ભૂખ લાગી હોય ત્યારે મારે કંઈ ખાવું હોય ત્યારે મેં સ્ટોલ પર જોયું હતું કે એ વખતે 50 રૂપિયા ભાવ હતો અને સ્ટેશન પર અવાજ આવતો હતો 1 રૂપિયા। વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર।
1: હે ટેપ, પ્લીઝ શાદી મત કરો, પ્લીઝ
2: શટ અપ।

સાંભળી રહ્યા છો એક સુંદર મજાની વાર્તા. નામ આપણે સૌ આપવાનું છે, પણ જે હતી હકીકતની ઘટના મારે એક વડીલ મિત્ર આપણા શ્રોતા પણ છે સિટી રાજકોટ એમને મોકલી આપી છે અને એમને કહી હતી એમના એક મિત્ર કે જે અરવિંદ આઈટી કંપનીમાં અને ત્યાં મોટા એન્જિનિયર તરીકે નોકરી કરે છે ચેન્નાઈમાં. એ જ્યારે રાત્રે આવી રીતે મુસાફરી કરી રહ્યા હતા, કંપનીમાંથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એમણે પેલા વૃદ્ધને જોયા. ટોપલીમાં લગભગ 100 ઇડલીઓ એ સમય હતી, 1 રૂપિયાની 1 ઇડલી જે વેચી રહ્યા હતા, અને એક ગ્રાહક ન હતો. એમની આંખો પણ ભીની હતી લાગણી પર. એટલે એ ભાઈ કહે છે કે હું ગાડીમાંથી નીચે ઉતર્યો અને દાદા 1 રૂપિયામાં ઇડલી, તમને નુકસાન નહીં થાય? એવો પ્રશ્ન પૂછે. પેલા ભાઈ મલકાયા, દીકરા આ નુકસાન નથી, નફો છે નફો. અરે કેવી રીતે દાદા? ચોખાનો ભાવ, ગેસનો ભાવ, 1 ઇડલી બનાવતા ઓછામાં ઓછા 5 રૂપિયા થાય અને તમે 1 રૂપિયામાં વેચો છો. એમણે પછી છે ને ટોપલીને બંધ કરી અને કહ્યું, ચાલ અહીંયા બેસીશ, હું તને એક વાત કહું છું. અને અરવિંદભાઈએ પણ જોયું કે હજુ એમની પાસે પણ સમય હતો, ગાડી ઉપડવાને હજુ વાર હતી, કુતૂહલતા તો હતી જ, ઘરે પહોંચીએ પછી જ આરામ કરવાનો હતો, રોજિંદુ હતો, તો એમને આ નવી વાત જાણવામાં ઇન્ટરેસ્ટ થયો. કારણ કે 50 રૂપિયાની ઇડલી અહીંયા આ કાકા 1 રૂપિયામાં ગરમા ગરમ વેચી રહ્યા હતા. એટલે એમણે કહ્યું કે હા દાદા, હું સાંભળીશ. અને એ વાર્તા સાંભળવા બેન્ચ પર બેસે છે. હવે એ વાતમાં, એટલે કે એ વાર્તા જે દાદા કહેવાના છે, આ જ મૂળ વાત છપાયેલી હતી. છપાયેલી એટલે કે એકદમ આમ અંકિત થયેલી હતી એમના મગજમાં દાદાના, કે શા માટે તે 1 રૂપિયામાં ઇડલી વેચી રહ્યા છે. પરંતુ તમારાને મનમાં આ વાત છપાય તે માટે તમારે રાહ જોવી પડશે, કારણ કે શું વાર્તા છે સાંભળવી પડશે. હવે રામ બાદ આપણે ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

દાદા પેલા અરવિંદભાઈને કહે છે કે 1975ની સાલ હતી અને હું 25 વર્ષનો હતો. રેલવેમાં કુલીનું કામ કરતો હતો. મહિનાનો પગાર 100 રૂપિયા. અને એક દિવસ ભારે વરસાદ પડ્યો, કામ ન મળ્યું, પૈસા પણ ન હતા. 3 દિવસથી ભૂખ્યો હતો અને સ્ટેશનની બેન્ચ પર જ હું બેભાન થઈ ગયો, એટલે કે પેલા દાદા. ત્યારે એક માજી ત્યાં એક પ્લેટફોર્મ પર ઇડલી વેચતા હતા, 1 રૂપિયાની 1. તેમણે મને બેઠો કર્યો, મોઢા ઉપર પાણી છાંટ્યું અને 4 ઇડલી ખવડાવી અને પૈસા ન માગ્યા. હું રડવા લાગ્યો. તેમ પેલા દાદા કહે છે અરવિંદભાઈને. પછી એમણે દાદાએ પેલા માજીને કહ્યું કે મારી પાસે પૈસા નથી. ત્યારે પેલા માજી ડોશીમાં, એ દાદા જ્યારે પોતે જુવાન હતા એ વખતમાં, ત્યારે એમની સાથેની આ ઘટનામાં પેલા ડોશીમાં એને જવાબ આપે.

હું પણ એકવાર ભૂખી હતી અને તે દિવસે કોઈએ મને ખવડાવ્યું હતું અને મેં સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી 1 રૂપિયામાં ઇડલી વેચીશ, જેથી કોઈ ભૂખ્યું ન રહે. તું પણ વચન આપ, જ્યારે તું મોટો માણસ બને ત્યારે કોઈ ભૂખ્યાને આમ જ જમાડજે. વડીલે પોતાની આંખો લૂછી અને 1995માં એ માટી ગુજરી ગયા. મરતા પહેલા એમણે આ વડીલનો એટલે કે દાદાનો હાથ પકડ્યો અને પૂછ્યું હતું, તું તારું વચન પાળીશ ને? અને દાદાએ હા પાડી હતી. ત્યારબાદ એ દાદા રેલવેના કોન્ટ્રાક્ટ લે છે અને ઘણું કમાયા. 3 મકાન છે, 2 છોકરાઓ અમેરિકામાં છે. પણ 1995થી આજ સુધી રોજ સવારે 3 વાગે 100 ઇડલી 1 રૂપિયામાં આ સ્ટેશન પર છેલ્લા 30 વર્ષથી તેઓ વેચી રહ્યા છે. એકદમ આમ રોવાડા ઊભા થઈ જાય ને તેવી વાત અરવિંદભાઈને પણ લાગી અને એ જ્યારે આપણા શ્રોતા સીટી રાજપૂતને કહી ત્યારે પણ લાગી અને મેં જ્યારે વાંચી ત્યારે મને પણ લાગી. એટલે જ આપ સૌને વહેંચી છે. હવે એ પછીની આગળની વાત પણ હું તમને કહીશ, પરંતુ એક નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મારા રૂવાડા ઊભા થઈ ગયા તેવું અરવિંદભાઈ અનુભવે છે. અને તેઓ કહે છે કે દાદા, રોજનું 400 રૂપિયાનું નુકસાન મહિને 12,000, વર્ષે 1.5 લાખ અને 30 વર્ષમાં 45 લાખ રૂપિયા. દીકરા, પૈસાની ગણતરી એ તો નુકસાન છે, પણ દિલની ગણતરી એ નફો છે. 30 વર્ષમાં કેટલા લોકોને જમાડ્યા? 10 લાખ ઇડલી, 10 લાખ પેટ ઠર્યા, 10 લાખ આશીર્વાદ. એની કિંમત કેટલા કરોડ થાય? તે દાદા કહે છે આપણે અરવિંદભાઈ. અને અરવિંદભાઈનો એ સવાલ એ રાજપૂત આપણા શ્રોતા મિત્રને અને એમને મને મોકલી, એટલે મને પણ એ સવાલ થયો કે કેટલા આશીર્વાદ મળ્યા હશે. અત્યારે તમને પણ થાય છે કે આવું કામ કર્યું હોય તો આપણને સૌને પણ કેટલા આશીર્વાદ મળે ને એના કેટલા કરોડ રૂપિયા. ત્યાં જ એક છોકરો દોડતો આવ્યો અને ફાટેલું શર્ટ, ઉંમર લગભગ 12 વર્ષ, અને દાદા ઇડલી 3 દિવસથી કંઈ ખાધું નથી, મમ્મી હોસ્પિટલમાં છે અને મારી પાસે તો પૈસા પણ નથી. વડીલે પાન ઉપર 4 ઇડલી મૂકીને ચટણી આપી. ધીમે ધીમે ખા દીકરા, અને છોકરો ખાવા લાગ્યો, રડવા પણ લાગ્યો. રડતા રડતા બોલ્યો કે હું કાલે પૈસા આપી દઈશ. દાદા એને કહે છે કે જરૂર નથી, મોટો થાય ને ત્યારે બીજા કોઈ ભૂખ્યાને જમાડજે, આટલું જ કાફી છે, એ જ મારી ચૂકવણી છે. છોકરો તેમને પગે પડ્યો અને બોલ્યો, હું વચન આપું છું દાદા, હું પણ 1 રૂપિયામાં ઇડલી વેચીશ. અને મેં પણ, એટલે કે આપણા અરવિંદભાઈએ પણ એ સમયે 1,000 રૂપિયા કાઢ્યા. દાદા પ્લીઝ, હું આ બધી ઇડલી ખરીદી લઉં છું. તેઓ હસ્યા. કોઈ એક વ્યક્તિને વેચવા માટે નથી, આ ભૂખ્યા લોકો માટે છે. જો તને ભૂખ લાગી હોય ને તો 1 ઇડલી લે અને 1 રૂપિયો મૂક, બસ એટલું જ. અને અરવિંદભાઈએ પણ 1 રૂપિયો મૂક્યો અને 1 ઇડલી લીધી. એ એમના જીવનનું સૌથી સ્વાદિષ્ટ ભોજન હતું. અને અરવિંદભાઈ રડતી આંખે ઇડલી ખાઈ રહ્યા હતા. તમને સૌને પણ આ અનુભૂતિ અને આખી વાર્તાનું ઉપસ્થિત થઈ રહ્યું છે, પણ તમારી અનુભૂતિ મને લખીને મોકલવાની છે. પરંતુ સમય થયો છે હાલમાં એક વિરામનો. વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

કાયદા ફરી મારે તમને એક સવાલ પૂછવો છે, એમ અરવિંદભાઈએ કહ્યું અને રિક્વેસ્ટ કરી કે એક વાત બીજી પૂછું. પેલા દાદાએ જવાબ આપ્યો, પૂછ ને દીકરા, તમારા છોકરાઓ વિરોધ નથી કરતા, એમ નથી કહેતા કે આ પૈસાનો બગાડ છે અને આવા ક્યાં તમે નખરા કર્યા કરો છો. એમણે પોતાનો ફોન કાઢ્યો અને વિડીયો કોલ કર્યો. તેમનો દીકરો અમેરિકાથી લાઈવ હતો, કારણ કે રાત્રિના સમયે 3 વાગે ત્યાં તો દિવસ હોય. પપ્પા, ઇડલી વેચાઈ ગઈ? તમે ઠીક છો ને? ડૉક્ટરે શું કહ્યું? 3 પ્રશ્નો એક સામટા એને પૂછી લીધા. હું મજામાં છું, પેલા દાદાએ જવાબ આપ્યો. આજે એક યુવાન આવ્યો છે, એટલે કે આપણા અરવિંદભાઈની વાત કરી રહ્યા હતા, અને એને આપણી વાત કહી છે. મેં તેમના દીકરાએ મને જોયા પછી એક મોટું સ્મિત આપ્યું અને કહ્યું, સર આભાર, થેન્ક યુ, પ્લીઝ મારા પપ્પાનું ધ્યાન રાખજો. અમે દર

તમને 50,000 રૂપિયા મોકલીએ છીએ, માત્ર આ ઇડલીઓ માટે. આ તેમની ઈચ્છા છે અને અમારા આશીર્વાદ છે. તેમનું વચન એ જ અમારું વચન છે. વડીલે પછી ફોન મૂકી દીધો, થોડી વાત કરી ખબર અંતરની પરિવારની, અને પછી અરવિંદભાઈને કહે છે, જોયું દીકરા, મારા સંતાનોએ પણ આ વ્રત લીધું છે. હું મરી જઈશ તો પણ આ ટોપલી નહીં અટકે, 1 રૂપિયાવાળી ઇડલી તો નહીં જ અટકે. આજે 2026નું વર્ષ છે અને એ વડીલ હવે આપણી વચ્ચે નથી. અને ગયા વર્ષે 79 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. મરતા પહેલાં તેમણે મારો હાથ પકડીને કહ્યું હતું, એટલે કે અરવિંદભાઈને કહ્યું હતું, દીકરા આ ટોપલી સંભાળજે ને, વચન પાળજે ને. અને હવે રોજ સવારે 3 વાગે ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની એ જ બેન્ચ પર અરવિંદભાઈ બેઠા હોય છે ઇડલીથી ભરેલી ટોપલી સાથે, અને કહેતા હોય છે, 1 રૂપિયામાં 1 ઇડલી. કેટલી ઉત્તમ વાત છે, અને એનું અનુસંધાન, એનો અંત કદાચ ન પણ હોય. વાતને આગળ વધારીશું. તમે મારી સાથે, એટલે કે આરજે યાર સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

આપણા શ્રોતા મિત્રોએ રાજપૂત વડીલ મને કહે છે કે મારા મિત્ર અરવિંદભાઈએ એમની નોકરી એ આઈટીની કંપનીમાંથી છોડી દીધી, પણ રોજ સવારે 2 કલાક ઇડલી માટે આપે છે. એમની કંપનીમાં 200 કર્મચારી અને દરેક વ્યક્તિ દર મહિને 100 રૂપિયાનો ફાળો આપે છે. 1 રૂપી ઇડલી ટ્રસ્ટ, 1 રૂપિયો ઇડલી ટ્રસ્ટ. પેલો 12 વર્ષનો છોકરો ગણેશ હવે 12મા ધોરણમાં છે. તે ભણે છે અને સાંજે મદદ કરવા આવે છે અરવિંદભાઈની સાથે. ભાઈ, મેં પણ વચન લીધું છે કે હું જ્યારે મોટો થઈશ ને ત્યારે હું પણ આ જ કરીશ, તેવું બધાને કહે છે. મિત્રો, એટલે જ તો, પૈસા કમાવવા એ મોટી કોઈ વાત નથી, પણ પૈસાનો ઉપયોગ કરીને પુણ્ય કમાવવું એ મોટી વાત છે. જો આપણા ઘરે બાળકો હોય, પરિવારમાં સભ્યો હોય અને એક નાની બચત પેટી રાખીએ અને 1 રૂપિયા એ પેટીમાં નાખીએ, ત્યારે આપણે એમને કહેવું જોઈએ કે રોજ એમાં 1 રૂપિયો નાખો, મહિને 30 રૂપિયા થશે. અને એ પૈસાથી કંઈક નવી વસ્તુ કે એવું લાવવાની જગ્યાએ કોઈ ભૂખ્યાનું પેટ ઠારવાનો સિદ્ધાંત એ મને અરવિંદભાઈ અને રાજપૂત આપણા શ્રોતા મિત્ર કહી રહ્યા છે. પણ હું તો કહીશ કે એવું કોઈ પણ, તમે શિક્ષણમાં પણ એ 30 રૂપિયા એ બાળક એક પુસ્તક, એક ચોપડી, એક પેન ખરીદીને પણ કોઈને આપે ને, તો એનો આત્મસંતોષ થશે. તમે ભલે ને 1 લાખ રૂપિયા મહિને કમાતા હો, પણ તમે આ રીતે રોજના પૈસા નાખીને અથવા તો દર મહિને માત્ર 20 રૂપિયા કે 50 રૂપિયાની વસ્તુનું દાન કરશો ને, તો એનો આનંદ, જરૂરિયાતમંદને આપવાનો આનંદ, એ તમારા 1 લાખ રૂપિયા ખર્ચીને ફરવાના આનંદ કરતાં પણ, વિદેશ પ્રવાસ કરતાં પણ અદ્ભુત હશે. કારણ કે 30 રૂપિયામાં કદાચ બીજાની ખર્ચની સામે નજીવો ગણાય, પણ કોઈ બીજા માટે 30 રૂપિયાની અંદર ભોજન પણ આવી જતું હોય અને જિંદગીનો પ્રથમ પડાવ પણ શરૂઆત પામતો હોય. એટલે જ આ વાર્તા વહેંચી છે રાજપૂતભાઈએ આપણા શ્રોતા મિત્રએ અરવિંદભાઈની જીવંત કે સંકલ્પની વાત રેડિયો પરથી, સામુદાયિક રેડિયો પરથી થાય. પૈસા કમાઓ, પૈસા તો આવશે ને જશે, પણ પુણ્ય રહેશે એટલે ઓછામાં ઓછા એક ભૂખ્યાને જમાડો, તેવી વાત એમની હતી. કારણ કે બાકીની ટોપલીઓ ખાલી થઈ જાય, પણ હૃદય હંમેશા ભરાયેલું રહેશે. વાત એમને તો જમાડવાના સંકલ્પની કરી, પણ હું એને ઇલેબોરેટ કરું છું કે કોઈ પણ એક સંકલ્પ હોવો જોઈએ કે જેમાં તમને કોઈ લાભ ન હોય, પણ તમારા લાભમાંથી, તમારા નફામાંથી, બચતમાંથી, નાણામાંથી, સગવડમાંથી બીજાને લાભ મળતો હોય. એની કિંમત બહુ મોટી નથી, માત્ર 1 રૂપિયા જેવી પણ હોઈ શકે. અને એ શીખવાડતા રહીએ, અન્ય મિત્રોને કહેતા રહીએ, એ શીખે છે કે નહીં એ પણ તમારે નથી જોવાનું, પણ મારી જેમ કહેવાનું છે. વાતને આજે યાર આગળ વધારશે, પરંતુ આ નાનકડા વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર હું આરજે યાર આવી જ રીતે સુંદર મજાની જીવંત વાર્તાઓ, પ્રસંગો, અનુભવ, કથાઓ એ મારા માટે જ ઉત્તમ હોય છે એવું નહીં, તમને સૌને પણ સાંભળીને તે વાર્તાઓ અને એની બોધ કથા

વ્યવહારમાં વહેંચવાનું મન થશે. ક્યારેક બહુ દૂરના વ્યક્તિઓ હોય તો તેમને અમારી આ વાતોને ને વાર્તાઓને અવાજને પહોંચાડવા તમે ઇન્ટરનેટના અમારા માધ્યમ એટલે કે અમારી મોબાઈલ એપ્લિકેશન જે આઈફોન માટે અને એન્ડ્રોઈડ ફોન માટે ઉપલબ્ધ છે તેની લિંક મોકલી આપો. આ સિવાય ઇન્ટરનેટના માધ્યમથી રેડિયો ગાર્ડનથી પણ તમે અમને સાંભળી શકો છો, તો તે વાત પણ પહોંચાડો. અને તમારા પ્રતિભાવ, એમના જન્મદિન, એમની ખુશીઓ, એમના આવા સારા અનુભવો, વાર્તાઓ, તમારા અનુભવ ક્યાંય જોવો છો તો એ નાનકડી વાતને પણ અહીંયા મોકલી આપજો. તમારા પ્રતિભાવને, તમારી વાતોને મોકલવા માટે માત્ર વોટ્સએપ કરવાનો એક નંબર છે 95 12 99 66 88. આ સિવાય મેં કહ્યું એમ મોબાઈલ એપ્લિકેશન તેમજ અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે માધ્યમ જેમાં ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, રેડિયો પાલનપુર @gmail.com અમારું ઈમેલ આઈડી છે, એક્સ છે, તેની પર તમે વોઇસ રેકોર્ડ કરીને કે પછી લખીને મોકલી શકો છો. તમારા પ્રતિભાવ ચોક્કસથી અમે અહીંયા વિચારાધીન લઈ અને એમાંથી ઉત્તમ વાતોને અને સૌને વહેંચવા જેવી વાતોને વહેંચીશું. યાદ રાખો, સતત આવતા સંદેશાઓ અને વધારે સંદેશાઓને થોડો જવાબ આપતા સમય લાગી શકે છે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95.

9966 9512 99688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9562 99688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજ

0: If you like this video, subscribe to my channel right now. Just click on the subscribe button.
1: Press the bell icon on YouTube app. And never miss another
2: episode. તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી
3: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
2: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
3: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
2: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

હમણાં ક્યાંક એક સુંદર વાત વાંચી, કોઈ રંગ નહીં હોતા બારિશ કે પાણી મેં, કોઈ રંગ નહીં હોતા બારિશ કે પાણી મેં, ફિર ભી યે ફિઝા કો રંગીન બના દેતે હૈ. હવે સાંભળી રહ્યા છો આરજે તન્વીને 90.4 FM રેડિયો પાલનપુર પર. પહેલો વરસાદ કેટલી બધી યાદો લઈને આવે છે. એ ધીમે ધીમે વરસતા વરસાદના છાંટા, જમીન પર પથરાયેલી હરિયાળી અને ભીની માટીની ખુશ્બુ, આય હાય હાય હાય હાય, મજા પડી જાય છે બોસ. એ વરસાદમાં મસ્ત પલળેલા હૈયે અને આદુવાળી ચા મળી જાય તો બીજો જોઈએ શું જીવનમાં. પણ આ વખતે પણ આ કોરોનાના લીધે પહેલા વરસાદની મજા ઘરમાં જ સીમિત રહી ગઈ. ના તો લોંગ ડ્રાઈવ પર જવાયું કે ના પછી રોમેન્ટિક સોંગ સાંભળીને ડાન્સ કરાયો, કારણ કે સહેજ પણ પલળીએ તો મમ્મી બૂમ પાડે તરત જ, આ કપડાં સુકાતા નથી. વરસાદ એટલે કેટલી બધી યાદો, અને આજે આપણે એવી જ કેટલીક યાદોને યાદ કરીશું. વેલકમ ટુ તમે હોમ અને વરસાદ. પણ આ વરસાદે સ્ટે હોમ સ્ટે સેફ, કીપ લિસનિંગ 90.4 FM રેડિયો પાલનપુર. મસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વરસતો વરસાદ, આવા સુંદર મજાના ગીતો અને હું એટલે કે આરજે તન્વી. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. ઘણા બધા લોકોએ પોતાના વરસાદના અનુભવો મારી સાથે શેર કર્યા અને એમાંથી કેટલાક હું તમારી સાથે શેર કરી રહી છું. નિધિએ મને જણાવ્યું કે એ હમણાં રવિવારની સાંજે ઊંઘીને ઉઠી, પોતાના વાળ બાંધી રહી હતી ત્યાં જ એને કંઈક અવાજ સંભળાયો. એ દોડીને બારી પાસે ગઈ અને બારી ખોલીને એણે જોયું તો વરસાદ વરસી રહ્યો હતો. એણે તરત જ પોતાના ફ્રેન્ડ આદિને ફોન કર્યો અને કહ્યું, ચાલને યાર, બહુ સરસ વરસાદ છે, ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈએ. બંને તૈયાર થઈ ગયા. પણ આ શું, વરસાદ તો વધે જ જાય છે, વધે જ જાય છે. આદિએ કહ્યું, યાર નિધિ, મારી મમ્મી મને ઘરની બહાર નહીં નીકળવા દે. નિધિનો બધો મૂડ ખરાબ થઈ ગયો. પણ બેસ્ટ ફ્રેન્ડ કંઈક ના કંઈક જુગાડ હંમેશા લગાડે છે. અડધો કલાક પછી આદિએ નિધિને ફોન કર્યો અને કહ્યું કે તું ફટાફટ નીચે આવી જા. નિધિ પોતાના ઘરની બહાર જઈને જોવે છે તો આદિ ઊભો છે, હાથમાં ગરમ ગરમ આદુવાળી ચા લઈને. અને એણે એક જ વાત કહી કે લોંગ ડ્રાઈવ પર ના જઈ શકીએ તો શું, સાથે ચા તો પી શકીએ ને. અને નિધિની એ મોન્સૂન ઇવનિંગ ખૂબ જ સુંદર બની ગઈ એના બેસ્ટ ફ્રેન્ડના લીધે. તો જો આ વાત સાંભળીને તમને પણ તમારા બેસ્ટ ફ્રેન્ડ યાદ આવ્યા હોય તો ફટાફટ એમને જણાવો અને મને જણાવવાનું ભૂલતા નહીં. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. તમે સાંભળો સુંદર મજાનું ગીત અને આપણે ગીતને પહેલે પાર મળીએ એક નવા અનુભવ સાથે. કીપ લિસનિંગ, સ્ટે ટ્યુન્ડ એન્ડ કીપ લિસનિંગ 90.4 FM રેડિયો પાલનપુર.

એટલે આ વરસાદનો અનુભવ બધા માટે સારો જ હોય એવું જરૂરી નથી. ઘણીવાર ઘણા અકસ્માત એવા થઈ જતા હોય છે કે જે આપણે સપને પણ નથી વિચાર્યું હતું. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું તમારી સાથે આરજે તન્વી. સપનાએ વરસતા વરસાદમાં ડુંગળી અને બટેકાના બટેકા પૌવા ખાવાનો વિચાર કર્યો. આદુવાળી ચા સાથે બટેકા પૌવા, આય હાય મોજ પડી જાય બોસ. બસ એણે પણ ગેસ ઉપર ડુંગળી બટેકા સાતળવા મૂક્યા અને વરસાદ ભલ ભલાનો જીવ લુભાવે છે એ પણ બાર ગેલેરીમાં આવીને વરસાદ જોવા લાગી. વરસાદ જોવામાં બેન એટલા ખોવાઈ ગયા કે પેલા ગેસ પર મૂકેલા ડુંગળી બટેકા સાવ દાજી ગયા. બસ પછી શું હતું, મમ્મીએ આખો વરસાદ તમારા પર ગુસ્સો કરવામાં નીકાળ્યો અને પછી બેન એ વાસણ ઘસવામાં વરસાદની મજા ખોઈ બેઠા. બટ ડોન્ટ વરી સપના, મારી સાથે પણ આવું ઘણી વખત થાય છે અને કદાચ આપણા સૌ સાથે આવું થાય છે. કારણ કે આપણે નાના હોઈએ કે મોટા, વરસાદ ભલ ભલાનો જીવ લુભાવી દે છે. એટલે જ વરસતા વરસાદની આ સુંદર મજાના ગીતો અને સુંદર મજાની વાતો સાથે તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું આપની સાથે આરજે તન્વી.

કેટલીક વાર વરસતા વરસાદમાં ગાંડા થઈને લીધેલા નિર્ણયો પાછળથી ખૂબ જ મહેનત કરાવે છે. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું તમારી સાથે આરજી તન્વી. જયને પણ આ વરસાદમાં આવો જ એક અનુભવ થયો. આકાશમાં કાળા ડિબાંગ વાદળા જોઈ અને જયે પોતાના ફ્રેન્ડ યશને ફોન કર્યો અને બંને નક્કી કર્યું કે બંને આ વરસાદમાં એક્ટિવા પર લોંગ ડ્રાઈવ પર જશે. બંને ઘરેથી નીકળી ગયા અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો. પણ થોડાક આગળ જતા લગાન મૂવીનું સોંગ છે ને, ઘન ઘન જબ ઘોરે બરસે, એવી જ રીતે ખૂબ જ વરસાદ ચાલુ થઈ ગયો. અને પાલનપુરના રસ્તા તો તમને ખબર જ છે યાર, થોડાક વરસાદ

માં એવા ભરાઈ જાય જાણે નદીમાંથી નીકળી રહ્યા હોઈએ. બસ પછી શું હતું, આ બંને પણ આ જ વરસાદમાં ફસાઈ ગયા. નસીબ જોક એમણે ત્યાં સામે ક્યાંક એક ચાની લારી જોઈ, પણ નસીબ ત્યાં પણ સાથ ન આપ્યા. ચાની લારી પણ બંધ હતી. કેવો ધ્રાસકો પડે નહીં, આવા વરસતા વરસાદમાં તમે દિલમાં એક આદુવાળી ચાની આશા સાથે નીકળ્યા હોય અને તમને બધું બંધ મળે. પકોડાની ખ્વાહિશ તો દૂર, પણ ચા પણ નસીબ ન થાય. કંઈક આવું જ જય અને યશ સાથે પણ થયું. પછી તો જ્યાં સુધી વરસાદ બંધ ન થયો ત્યાં સુધી તેઓ ત્યાંથી હલી પણ ન શક્યા. એટલે જ વરસતા વરસાદમાં ગાંડા થઈને કોઈ નિર્ણય ના લેવો. સ્ટે હોમ, સ્ટે સેફ. અને આ કોરોનામાં વરસાદને ફક્ત ઘરની બારીમાં બેઠા બેઠા જ માણવો જોઈએ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું તમારી સાથે આરજે તન્વી.

આ વખતે વરસતા વરસાદમાં એક મારો અનુભવ થયો. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે આરજે તન્વી. એક સાંજે 12:11 બેઠેલી અને વરસતા વરસાદને જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું. મારા ઘરની સામે રહેલો નાનો છોકરો કાગળની હોડી બનાવી અને પાણીમાં તરવી રહ્યો હતો. એ જોઈને મને પણ મારું બાળપણ યાદ આવી ગયું અને મનોમન મેં એક ફરિયાદ કરી કે હવે મારી હોડી કેમ નથી તરતી. ત્યારે મારી મમ્મીએ મને સુંદર જવાબ આપ્યો કે બેટા, હોડી તો હજુ પણ તરે છે, પણ તને તરવાનો ટાઈમ નથી. અને ખરેખર મને રિયલાઇઝ થયું કે આપણે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવામાં એટલા અટવાઈ જઈએ છીએ કે ખરેખર વરસાદને માણવું તો ભૂલી જ જઈએ છીએ. વરસાદ પડે એટલે સ્નેપ અને ઇન્સ્ટાગ્રામ તો જાણે મોસમની વાતો બની જાય છે. દરેકના સ્ટેટસમાં જોવા મળે છે ફીલિંગ હેપી વિથ રેઇન, ગોર્જિયસ રેઇન, ટીપ ટીપ વર્ષા પાણી. અરે બસ કરો, જઈને એ વરસાદમાં હજુ પણ કાગળની હોડી તરાવો, બે હાથ ખુલ્લા કરીને મન ભરીને વરસાદ માણી લો. હું તો આ વરસાદને એવી રીતે જ માણવાની છું. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દરેક વરસાદમાં આપણને ચા સાથે પકોડા મળે એવું જરૂરી નથી. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું તમારી સાથે આરજી તન્વી. વરસાદી વાતાવરણ હોય એટલે કેવો બિંદાસ બૂમ પાડીને કહી દેવાય, એ મમ્મી આજે જમવામાં પકોડા જોઈએ હો. પણ ક્યારે તમે પ્રયત્ન કર્યો છે પકોડા બનાવવાનો? હમણાં આવો જ એક અનુભવ જૈમીને મારી સાથે શેર કર્યો. વરસાદ વરસી રહ્યો હતો અને એની મમ્મી ઘરે નહોતી. હવે ભાઈ સાહેબને ઈચ્છા થઈ પકોડા ખાવાની. હવે ફટાફટ ચણાનો લોટ પલાળ્યો, તેલ મૂક્યું અને પોતાની ફ્રેન્ડને ફોન કરીને પૂછ્યું કે યાર આ પકોડા કેવી રીતે તળાય. એની ફ્રેન્ડે એને સમજાવી દીધું, પણ એ એવું સમજાવવાનું ભૂલી ગઈ કે પકોડાને સાચવીને તેલમાં મૂકજે, નહીંતર દાજી જવાશે. હવે છોકરાઓ માટે રસોડું એટલે મહાભારતનું મેદાન. જેમ તેમ કરીને એણે પકોડા તળ્યા તો ખરી, ક્યાંક પકોડા દાજ્યા તો ક્યાંક તેનો હાથ. પણ પછી એ વરસતા વરસાદમાં એને પકોડા ખાવાની મજા આવી ગઈ, અને ત્યારે એને રિયલાઇઝ થયું કે જાતે મહેનત કરીને જ્યારે તમે વાતાવરણને માણો ને ત્યારે ખૂબ જ મજા આવે છે. તો આ મોન્સૂન તમે પણ તમારી જાતે પકોડા બનાવીને તમારી મમ્મીને ચખાડજો અને ખૂબ જ મસ્તી કરજો. પણ યાદ રાખજો, ઘરની બહાર નહીં નીકળતા. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ કીપ લિસનિંગ 90.4 FM રેડિયો પાલનપુર.

વાત નોટિસ કરી? વરસાદ પડે ને ત્યારે અમુક લોકો હેવિંગ ફન વિથ રેઇનના કેપ્શન સાથે એવા ફોટોઝ મૂકે કે આપણને એમ થાય કે હાય હાય હાય, હું પણ આવા જ ફોટા મૂકીશ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે RJ તન્વી. વરસાદ પડતો હોય ને એટલે બધા એવા સરસ સરસ સ્ટેટસ મૂકશે. કોઈની બારીમાં વરસાદના છાંટા દેખાય, તો કોઈ લોંગ ડ્રાઈવ પર હોય, કોઈ વળી વરસતા વરસાદમાં બલડતા પોતાના ફોટા મૂકે, તો કોઈ એક હાથ બારીની બહાર રાખેલો ફોટો મૂકે. એટલે આ વરસાદમાં મને પણ થયું કે ચાલ હું પણ આવા ફોટા મૂકું. પણ બોસ, રિયાલિટી ઇઝ ઓલવેઝ ડિફરન્ટ ફ્રોમ પિક્ચર. હું જેવી વરસાદમાં પલળવા ગઈ, મારા વાળ એકદમ ચોંટી ગયા, મારા ફોટા જ સારા ન આવ્યા. બારીની બહાર હાથ રાખીને વરસાદનો સ્નેપ લેવાની કોશિશ કરી તો હાથમાં કબૂતરની છી આવી ગઈ. ખરેખર ખૂબ જ ખરાબ અનુભવ થયો. ફરી મને થયું કે રોડ પર જઈ અને પાણીના ખાબોચિયામાં છપ છપ કરું. ત્યાં તો મારી મમ્મીએ બૂમ પાડી મને. હવે મોટી થઈ, વરસાદમાં ના રમાય અને એવા ગંધાતા પગલેને ઘરમાં તો આવતી જ નહીં. ખરેખર યાર, કોઈ વરસાદમાં મજા જ નથી કરવા દેતું. અને આ વરસાદ મન ભરીને માણી લઈએ. ફોટા સારા આવે કે ના આવે, સ્ટેટસ મુકાય કે ન મુકાય, એની ચિંતા કર્યા વગર મન ભરીને માણી લઈએ આ વરસાદને. કારણ કે આ આપણા જીવનનો એક અનોખો અહેસાસ છે. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે RJ તન્વી.

એક તો આ રોમેન્ટિક વરસતો વરસાદ અને ઉપરથી સાતમનીનું સોંગ સાંભળી લીધું, વેરી વરસાદ. ખરેખર બહુ લાગી આવ્યું યાર. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું તમારી સાથે આરજે તન્વી. આ લોકડાઉનના વરસાદમાં બીજું બધું તો ઠીક છે, પણ સૌથી વધારે જો કંઈક મિસ કર્યું હોય ને તો એ છે વરસતા વરસાદમાં અદુવાળી ચા અને પોતાના પ્રિય પાત્ર સાથેની વાતો. કારણ કે જે લોકો લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છે એ આ લોકડાઉનના લીધે એકબીજાને મળી નથી શકતા, અને આ વરસાદ ખરેખર વહેરી થઈને આવે છે. કારણ કે વરસતા વરસાદમાં આપણે જોઈએ શું, એક ચા અને એક કોઈની રાહ ખરેખર આપણો મૂડ બનાવી દે છે. જો તમને પણ આ વરસાદમાં એવું લાગ્યું હોય કે તમે તમારા પ્રિય પાત્રને ખૂબ જ મિસ કરી રહ્યા છો તો રાહ ના જોશો, હમણાં જ ફોન ઉઠાવો, એને ફોન કરો અને તમારા દિલની વાત જણાવી દો, અને પછી તમારા એક્સપિરિયન્સીસ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને તમે તમારા પ્રિય પાત્રને વધારે મિસ કરો એ માટે જ હું આ નેક્સ્ટ સોંગ મૂકી રહી છું તમારા માટે. કીપ લિસનિંગ 90.4 FM રેડિયો પાલનપુર. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વરસાદની ગમે તેટલી વાત કરી લો, પણ જ્યાં સુધી રાજભા ગઢવીનો વરસાદનું છપાકરું ના સાંભળીને બસ મૂડ જ ના આવે. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે આરજે તન્વી. આપણું સાહિત્ય એટલું મજબૂત છે ને કે ધારે તો આપણને એક પળમાં રડાવી શકે છે અને ધારે તો એક પળમાં આપણને હસાવી શકે છે. અને આ વરસાદી વાતાવરણમાં મને જો ખરેખર વરસાદની મજા આવી હોય ને તો રાજભા ગઢવીનું આ છપાકરું સાંભળીને. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે આરજે તન્વી. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.